નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ના કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ. અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી એની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે, હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ, ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે, અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે, મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની

માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં. અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે. અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

એટલે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ સાતમા અધ્યાયમાં આપણે છીએ અને 23મા શ્લોક સુધી પહોંચે છીએ. કૃષ્ણ કહે છે કે ઈશ્વરની જ માયા છે કે જેનાથી આ સમગ્ર લોક આવરણમાં છે. આખું જગત માયાથી આવૃત છે અને માયાના આવરણમાં હોવાને કારણે એને જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સમ્યક પરમ જ્ઞાન નથી, એ પ્રમા નથી. પ્રમા એટલે સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન. એની ઉપર આવરણ છે. આપણે દાખલા જોયા હતા અને એના કારણે એ કર્મો કર્યા કરે છે. તો એ કર્મો શેને માટે થાય છે? કેટલાક લોકો કેવળ અજ્ઞાનને કારણે કેટલાક દુષ્કર્મો કરે છે, પણ બધાનું એવું નથી. ભક્તો છે, સારા કામ કરે છે, ભક્તિ પણ કરે છે. ચાર પ્રકારના ભક્તો છે એમ કહ્યું. આર્તો, જિજ્ઞાસુર, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત ભક્ત છે, જિજ્ઞાસુ ભક્ત છે, અર્થાર્થી ભક્ત છે અને જ્ઞાની ભક્ત છે. આ બધામાં બધા શ્રેષ્ઠ છે, બધા સારા છે, બધા સત્કર્મો કરે છે, બધાને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, બધા ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે આવતીકાલે. પણ જ્ઞાની સર્વશ્રેષ્ઠ છે.

સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે એણે કામનાઓને કારણે ઊભા થનારા આવરણને તોડી નાખ્યું છે, અને એટલે પોતાની જાતને, પોતાના આત્માને પરમાત્મા સાથે તદ્રુપ માને છે, સમજે છે, અનુભવે છે. એટલે કોઈ દુઃખ નથી, કોઈ સુખ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. એ સ્થિતિએ પહોંચે તો મોટી વાત છે, પણ એ સ્થિતિએ ન પહોંચે ત્યાં સુધી આ દુનિયામાં રહેવાનું છે, માણસ તરીકે રહેવાનું છે, લોકોની સાથે વ્યવહાર કરવાનો છે. તો એમ કરવા માટે થઈને પોતપોતાના જુદી જુદી અપેક્ષાઓ માટે જુદા જુદા દેવોનું આરાધન પણ કરે છે, અને એ આપણે વિશ્વની અંદર પ્રચલિત જોઈ શકીએ છીએ. હું તમે અત્યારે બધા જોઈએ છીએ કે આ પ્રમાણે દેવતાઓનું આરાધન થાય છે. કષ્ટ સહન કરીને ચાલતા અંબાજી જાય છે લોકો, અને કષ્ટ સહન કરીને ચાલતા અંબાજી જે નથી જઈ શકતા એ જનારાઓની સેવા કરવા માટે તંબુઓ બાંધીને બેસે છે. સારા જ કર્મો છે આ. ઈશ્વરની આરાધના કરવા માટે, કોઈ પણ દેવની, કોઈ પણ દેવીની આરાધના કરવી, ઉપાસના કરવી એ ખોટું છે? નથી ખોટું. પણ એમાં હેતુ જે રહેલો છે એ ચોક્કસ કામનાને સિદ્ધ કરવા માટેનો રહેલો છે. શ્રદ્ધાપૂર્વક જે તે દેવની પૂજન અર્ચન આરાધના કરે છે, વ્રત નિયમનું પાલન કરે છે, તો એને એ ફળ મળે છે શ્રદ્ધાપૂર્વક કરેલું. કારણ કે એ ફળ પણ આખરે તો ઈશ્વરમાંથી જ આવ્યું છે, એટલે એને એ ફળ મળે છે ખરું, પરંતુ આ મળેલું જે ફળ છે એ કાયમી નથી. આપણે શબ્દ વાપર્યા હતા ગઈ વખતે, આત્યંતિક અને એકાંતિક દુઃખહાન થતું નથી, એ કાયમી નથી, એ અંતવત છે, એને અંત છે. સરસ મજાનું જમવું છે એટલે હોટલમાં ગયા, પૈસા હતા એટલું જમ્યા, પૈસા પૂરા થયા એટલે બહાર નીકળી ગયા, એને અંત છે, એને છેડો છે. કારણ કે એ કામ્ય કર્મ છે, કામ્ય કર્મ છે એટલે એની કામના સિદ્ધ થઈ ગઈ, કામના સિદ્ધ થઈ ગઈ એટલે એની ઈચ્છા ઈષણા પૂરી થઈ, બરોબર છે. આ કામના જે સિદ્ધ થઈ એ એટલે કે એને પોતાની કરેલી ઉપાસના કે આરાધના કે ભક્તિના કારણે જે ફળ પ્રાપ્ત થયું તે ફળ કાયમી છે? તો કે કાયમી નથી, એનો પણ અંત છે. બીજા પ્રકારે એક દુઃખ જઈને બીજા પ્રકારે દુઃખ આવી જાય એવું પણ બનવાની શક્યતાઓ છે. પૈસો ખૂબ ભેગો થઈ ગયો, દીકરો નથી, પુત્રો ખૂબ ભેગા થયા પણ ખવડાવવા માટે રોટલા નથી. એક દુઃખ દૂર થઈને બીજું આવે, અથવા એક કામના પૂરી થઈ તો એ કામનાઓનો પણ એક સમયે અંત આવે છે. એટલે આ કામ્ય કર્મો જે કંઈ કરો છો, સારા કર્મો કરો છો, ઈષ્ટ કર્મો કરો છો, પૂજાના કર્મો કરો, તો પણ એનાથી પ્રાપ્ત થયેલું જે પરિણામ છે એને કોક ને કોક સમયે અંત છે. એટલા માટે એ કરનારાઓના માટે ગીતાકારે શબ્દ વાપર્યો હતો અલ્પમેધસામ, એની બુદ્ધિને મર્યાદા છે, એની મેધા હજી પરિપક્વ થઈ નથી. પરિપક્વ થશે જ્યારે એ જ્ઞાની થશે ત્યારે. અત્યારે જિજ્ઞાસાના માર્ગ ઉપર હોઈ શકે. અલ્પમેધસામ, અને એટલા માટે એકદમ એક સૂત્ર આપી દીધું કે દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામપિ. દેવોની આરાધના કરીને એ દેવને પ્રાપ્ત કરશે, એટલે દેવની જેટલી મર્યાદા છે એટલા પ્રકારનો સુખ એ પ્રાપ્ત કરી શકશે. બસ દેવાન દેવયજો યાંતિ એટલે આ પ્રાપ્ત કરવા માટે આ દેવની પૂજા કરો, ને આ પ્રાપ્ત કરવા માટે આ દેવની પૂજા કરો. એને મર્યાદાઓ થઈ, દેવની પ્રાપ્તિ થશે,

देवान देव यजो यांति मुझ मदद करी से मां ईश्वर परमात्मा परमेश्वर परम तत्व एमा सहायभूत थशे एमा विघ्न रूप नहीं थाय એટલે દેવાન દેવયજો યાંતિ દેવોનું યજન કરનારાઓ દેવોને પ્રાપ્ત કરશે પણ એ પરમ તત્વને પ્રાપ્ત કર્યું છે એમ નહીં કહી શકીએ મદભક્તઃ યાંતિ મામપિ મને પ્રાપ્ત કરશે કોણ જે લોકો મારી સાથે શ્રદ્ધા રાખીને એકાત્મ ભાવથી મારા ભક્ત બન્યા છે પેલા ચાર પ્રકારોમાં જ્ઞાની આવી ગયો હવે અર્થો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ જ્ઞાની ચ એ મદ ભક્ત મારી સાથેનું જેનું તાદાત્મ્ય છે એટલે પરમેશ્વર સાથે પરમાત્મ તત્વ સાથે એટલે કે જે લૌકિક જગતમાં પ્રાપ્ત કરવાની સુખ આપનારી કે દુઃખ દૂર કરનારની વસ્તુઓ છે એમાં જેની કામનાઓ શેષ રહી નથી તેવો અને એની પડી જ નથી આવે તો ઠીક છે ના આવે તો ઠીક છે એવો થઈ ગયો હોય એ કામ્ય કર્મોના કારણે જે બીજું ઊભું થતું જાય છે તે એટલે દેવાન દેવ જો યાંતિ સીધી રીતે આમ જોઈએ તો બે શ્રેણીઓ થઈ ગઈ તો અદ્વૈતનો વચનો માર્ગ આવી ગયો દેવાન દેવયજો યાંતિ મદભક્તઃ યાંતિ મામપિ 23માં શ્લોકમાં આપણે આ જોયું હતું હવે 24માં શ્લોકથી આપણે આગળ ચાલીએ છીએ અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ બુદ્ધયઃ પરમ ભાવમ અજાનંતો મમાવ્યયમ અનુત્તમમ આજે પૂર્ણ જ્ઞાન જેને પ્રાપ્ત થયું નથી ને એ લોકો શું કરે છે કે જે અવ્યય તત્વ છે મારું અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ અવ્યક્તમ તત્વમ મારું જે અવ્યક્ત તત્વ છે અવિનાશી તત્વ છે જે પરમ તત્વ છે જે પરમેશ્વર તત્વ છે એનો જે આ પરમનો ભાગ છે એને ના ઓળખી શકે અને વ્યક્તિમાપન્નમ એને વ્યક્તિત્વને પ્રાપ્ત કરેલ એને વ્યક્તિમાપન્નમ વ્યક્ત થયેલા વ્યક્તિભાવ વ્યષ્ટિભાવ ને પામનાર મનની અંતે માનતા થાય છે એટલે આજે અજ્ઞાનીઓ છે અજ્ઞાનીઓ એટલે અહીંયા ઈશદ જ્ઞાનીઓ એવો હું અર્થ લઈશ કારણ કે એમણે પ્રયત્ન કર્યો છે જિજ્ઞાસુ છે પણ એ સર્વશ્રેષ્ઠ એવો જે અવિનાશી ભાવ છે એને નથી ઓળખતા અને વ્યક્તિભાવને પામે છે ઈશ્વર આ અમુક તત્વ સીધે સીધું કોઈ એને સ્વરૂપ આપી દે એનું પર્સોનિફિકેશન કરે એને વ્યક્તિ બનાવી દે અને વ્યક્તિ બનાવીને પછી એની પૂજા કરે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે માં અબુદ્ધયઃ આ અબુદ્ધ એટલે પૂર્ણ જ્ઞાન જેને પ્રાપ્ત થયું નથી એવા જે બુદ્ધ થયા નથી તેવા લોકો જે મારું જે અવ્યક્ત રૂપ છે જે અવિનાશી રૂપ છે જે જે અનુત્તમ રૂપ છે એને ઓળખતા જ નથી અને વ્યક્તિમાપન્નમ અને વ્યક્તિત્વને પ્રાપ્ત કરેલું જાણે છે એટલે આ દેવોની ઉપાસનાની વાત છે ને એની આ વાત આવી ગઈ કે પરમ તત્વને પામતા નથી અને પરમ તત્વને ન પામીને પણ અહીંયા જુદા જુદા સ્વરૂપો એના વ્યક્તિગત સ્વરૂપો એના એ ભજે છે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ મૂઢોયમ નાભિજાનાતિ

लोको माम अजमव्ययम्। हूँ जे छू ए तो मारी ने मारी योग माया थी डंकायेलो छू। नाहम प्रकाश सर्वस्य, बधा ने अहियां पेलो ईश्वर से जाओ जो आओ तो ये बधा कई प्राप्त करी सकशे नहीं। नाहम प्रकाश सर्वस्य, हूँ बधाना माटे प्रकाशित नथी, बधाने हूँ प्रत्यक्ष न थई शकू, कारण के हूँ मारी ने मारी योग माया थी डंकायेलो छू। मूढ़ो यम ना अभिजानाति लोको माम अजम अव्ययम्। अने एटला माटे मूढ़ मोहनी अंदर जे अवृत्त छे एवा लोको मने के जे अज छे अविनाशी छे एने ओळखी शकता नथी। जुदा जुदा देवो ने भजे छे एनु व्यक्तित्व शरीर इंद्रिय वालू स्वरूप कल्पे छे, ए स्वरूप ने पूजा करे छे, अने मारू जे परम तत्व छे ए परम तत्व ने ओळखता ज नथी, अने ए ओळखता नथी माटे ए मूढ छे। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेदन कश्चन। आजे थयेला थनारा बधा भूतने जाणू छू। वेद अहम समतीतानि वर्तमानानि, समतीत એટલે પેલા થઈ ગયેલા, સમતીત અતીત ભૂતકાળ, ભૂતકાળમાં થઈ ગયેલા અને આવતીકાલ થનારા, વર્તમાનની ભવિષ્યાણી ચ અને ભવિષ્યના બધા ભૂત માત્ર ને બધું જે કઈ ઉત્પન્ન થયું છે તે બધાને હું જાણું છું, કારણ કે એ પણ પરમેશ્વરના જ અંશ રૂપે પ્રગટ થયેલું। એટલે એ ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય કે ભવિષ્ય કાળ હોય, આ કાળ ભેદ સિવાય જે સર્વસ્વ છે તેને હું તો જાણું છું, કારણ કે હું જ કરતા ભોગતા, હું જ સર્વસ્વ, મારામાંથી જ બધું વિસ્તાર પામ્યું છે, માટે એને બધાને હું જાણું છું, હું ઓળખું છું, પણ મને એટલે પરમ તત્વને કોઈ જાણતું નથી। જુદા જુદા દેવો રૂપે ભક્તિ કરે છે, અધૂરી ભક્તિ કરે છે, પરમ તત્વ અને તું થનાર કે થયેલો એ અને આ પરમ તત્વ એ અભિન્ન છે એવું જ્ઞાન એને પ્રાપ્ત થતું જ નથી। ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સંમોહં સર્ગે યાન્તિ પરાંતપ। 27મો શ્લોક છે આ। સર્વભૂતાનિ સંમોહં યાન્તિ, બધા પ્રાણીઓ સંમોહ, ખૂબ મોહ, પુષ્કળ મોહ ને પામે છે, મુગ્ધ છે, અજ્ઞાની છે, એને પૂરું સાચું જ્ઞાન થતું નથી, એના જ્ઞાન ઉપર આવરણ આવી ગયું છે એટલે મોહાયેલા છે, મુગ્ધ છે। સર્વભૂતાની સંમોહમ યાંતિ, એ સંમોહને પ્રાપ્ત કરે છે, ક્યાં? સર્ગે, આ સર્ગ એટલે આ સંસાર, આ સંસારની અંદર બધા જ પ્રાણીઓ ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત, કેમ? તો કે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન, રાગ અને દ્વેષ, ગમતું અને ન ગમતું, સારું અને નરસું, આ જોઈએ અને

આ ન જોઈએ. ઈચ્છા દ્વેષ, એકના માટે ઈચ્છા છે, એકના માટે દ્વેષ છે. એ જે ભાવ છે મનની અંદર રહેલો, ઈચ્છા દ્વેષ સમુત્થેન, એનાથી ઉત્પન્ન થયેલા દ્વંદ્વ મોહેન, એનાથી દ્વંદ્વ પેદા થાય છે. ના, દ્વંદ્વ એ જ અજ્ઞાન છે. દ્વંદ્વ એટલે બે બે, સારું ખોટું, ગમતું ન ગમતું, ઠંડુ ગરમ, બે પાસા હોય. આ બે પાસા એને દ્વંદ્વ કહેવાય. જીવનમાં દરેક વસ્તુની સાથે દ્વંદ્વ જોડાય, સારું નરસું જોડાય, ગમો અણગમો જોડાય, ભાવતું ન ભાવતું જોડાય, કારણ કે એ ઈચ્છા અને દ્વેષમાંથી ઉત્પન્ન થયું છે. આ ઈચ્છા અને દ્વેષ બંને જેનામાં છે, એના કારણે આખું જગત એની સાથે દ્વંદ્વ ભાવથી જોડાયેલું છે. બે વસ્તુ એની સાથે સાથે ચાલ્યા કરે છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, આ મારું છે, આ મારું નથી. આ દ્વંદ્વ ભાવે એને, હા, એની અંદર દ્વંદ્વનો મોહ ઉત્પન્ન થાય છે. આ દ્વંદ્વ હોવું, દ્વંદ્વની અનુભૂતિ એ જ મોહ છે, એ જ અજ્ઞાન છે, એ જ આવરણ છે. આપણે આગળ દાખલો જોયો હતો કે આંખ ઉપર ચશ્મા ચડેલા છે એટલે મને એ ચશ્માનો જે રંગ છે એવું બધું દેખાય છે. આંખ ઉપર ચશ્મા છે ત્યાં સુધી એ રંગ દેખાયા કરવાનો છે. આ ચશ્મા કયા છે? દ્વંદ્વ ભાવના છે. સ્વર્ગ જગતમાં જ્યાંથી ઉત્પન્ન થયા ત્યાંથી, ત્યારથી, કારણ કે આમાંથી જ ઉત્પન્ન થયા છે. તો માણસના મનની અંદર આ બધું ઉત્પન્ન થાય છે. મનની એકાગ્રતા, મન ઈશ્વરમાં જ્યાં સુધી જોડાયું નથી ત્યાં સુધી તો આ બધું સાથે ને સાથે ચાલવાનું છે. કારણ કે ઈચ્છા ને દ્વેષ તમારી સાથે છે જ. સારું કામ કરવાની ઈચ્છા પણ આખરે તો ઈચ્છા છે, સત્કર્મની પણ ઈચ્છા હોય, અને ઈચ્છા હોય ત્યાં રાગ અને દ્વેષ આવે, અને રાગ અને દ્વેષ આવે એ જ તમારા જ્ઞાન ઉપરનું આવરણ છે. આ જ્ઞાન ઉપરનું આવરણ, જ્ઞાન ઉપરનું આવરણ એટલે સત્ય જ્ઞાન ઉપરનું આવરણ. સત્ય જ્ઞાન એટલે આ સમસ્ત જગત એક સ્વરૂપ છે, એની પ્રતીતિનું જ્ઞાન એક સાચું જ્ઞાન છે. તો ત્યાં રાગ ને દ્વેષ ક્યાં રહ્યા? તો ત્યાં સારું ને નરસું ક્યાં રહ્યું? ત્યાં દ્વંદ્વ જ નથી, કારણ કે એકત્વ છે. આ એકત્વની અનુભૂતિ ના થાય ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એનો અર્થ કે જ્ઞાન ઉપર આવરણ છે. કારણ કે આપણું જે આત્મા સ્વરૂપ છે ને એ તો જ્ઞાનમય છે, પણ એ જ્ઞાન ટંકાઈ જાય છે અને પછી આ બધું દેખાય છે, મારું તારું, સારું નરસું, ગમતું ન ગમતું, આ બધું પછી આપણને દેખાય છે અને આપણને એનો જ અનુભવ થયા કરે છે. એમ જ આપણે ચાલ્યા કરીએ છીએ, અને એ રીતે સર્વભૂતાની સંમોહમ યાંતિ, બધા જ પ્રાણીઓ આને કારણે મોહ પામે છે એટલે અજ્ઞાન પામે છે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સંમોહમ સર્ગે યાંતિ પરંતપ. સર્ગે, આપણે આ વાતને શરૂઆતથી જોઈએ કે સ્વર્ગ એટલે આ જગત જે કઈ આપણને દેખાય છે એને સ્વર્ગ કહેવાય. જ્યાંથી જગત ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ત્યાંથી સ્વર્ગ શરૂ થયો. આપણે પછી એને સર્જન શબ્દ વાપરીએ છીએ. સર્જન થયું, શેનું સર્જન થયું? જગતનું સર્જન થયું. અને જગત એટલે બધું જ ચેતન અચેતન, આ બધું ઉત્પન્ન થતું ગયું ક્રમિક. દરેક વસ્તુ જે રીતે ઉત્પન્ન થઈ એના માટે જુદા જુદા દર્શનો, જુદી જુદી પદ્ધતિઓ બતાવશે.

द्वंद्व मोहेन भारत द्वंद्वना मोहति सर्वभूतानि सम्मोहम यान्ति। ए अज्ञान ने भामे से कारण के अंदर रहेलो द्वेष छे। ये शाम त्वंतगतम पापम जनानाम पुण्य कर्मणाम ते द्वंद्व मोह विनिर्मुक्ता भजन्ते माम दृढ़व्रता। तो पछी कौन ईश्वर ने प्राप्त करशे? 28वां श्लोक में एक है से के येषां तु अंतगतम पापम। आज पाप छे एनो अंत आवी गयो होय। पुण्य कर्मणाम अने पुण्य कर्म जेना उदय पाम्या होय एवा द्वंद्व मोह विनिर्मुक्ताः। एवा द्वंद्वना मोह थी विनिर्मुक्त संपूर्णपणे जे मुक्त थई शक्या छे ते मारु भजन दृढ़ रीते करे छे। भजन्ते माम दृढ़व्रताः। दृढ़ निश्चय दृढ़ क्रम एम राखीने एवा लोको माम भजन्ते એટલે પુણ્યનો ઉદય થવો, પાપનો નાશ થવો, સંપૂર્ણ પાપનો નાશ થાય, સંપૂર્ણ પુણ્ય કર્મોનો ઉદય થાય। અને પુણ્ય કર્મ એટલે નિષ્કામ ભાવે કરવામાં આવતા બધા જ ઉત્તમ કર્મો, એ પુણ્ય કર્મો છે। અને એમ થવાને કારણે દ્વંદ્વ મોહ વિનિર્મુક્ત। પેલો દ્વંદ્વો આયા ને બધા સારું નરસું વગેરે રાગ દ્વેષ વગેરે, આ રાગ દ્વેષ વગેરે ઈચ્છા અને તિરસ્કાર રૂપી જે દ્વંદ્વો હતા એનાથી વિમુક્ત થઈને, એનાથી મુક્ત થઈને જે મુક્ત થયો છે એવો દ્રઢ વ્રત વ્યક્તિ, એવો વ્રતને દ્રઢતાથી પ્રાપ્ત કરનાર વ્યક્તિ મારી ભક્તિમાં જોડાઈ શકે છે। તે મામ ભજન્તે, એ લોકો મને ભજે છે, એ લોકો મને પ્રાપ્ત કરી શકે છે। જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ। શું કરે છે કે માં આશ્રિત્ય, મારો આશ્રય કરીને, માં આશ્રિત્ય મારો આશ્રય કરીને, જરા મરણ મોક્ષાય, જરા મૃત્યુ વગેરે જેને આપણે દુઃખ સમજીએ છીએ, જે વસ્તુતઃ દુઃખ નથી, જરા મરણ મોક્ષાય પ્રયત્ન તો કરે છે, પણ શેના માટે કરે છે? જરા મરણ મોક્ષાય, મૃત્યુ રૂપી મોટું દુઃખ, જરા રૂપી વૃદ્ધાવસ્થા રૂપી મોટું દુઃખ, એની અંદરથી મુક્ત થવા માટે માં આશ્રિત્ય ઈશ્વરનો આશ્રય લઈને જે લોકો પ્રયત્ન કરે છે તે બ્રહ્મ તદ્વિદુઃ, તે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે। અઘરું છે પણ પ્રયત્ન કરવો પડે। કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ, અધ્યાત્મ કર્મ, સંપૂર્ણ કર્મ, કરવા યોગ્ય કર્મ તેને ઓળખે છે, અને ઓળખે છે એટલે અધ્યાત્મને પ્રાપ્ત કરી શકે છે। આ અધ્યાત્મ આદિદૈવિક આદિભૌતિક એને આપણે હવે પછી સમજવાનું છે। ત્યાં સુધી આપણે આજે સમજ્યા છીએ તે કે ભાઈ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન એ દેવોને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરતાં થોડો અલગ છે। સંસારથી દૂર થવું છે તો સંસારની અંદર રહ્યા રહ્યા પણ ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા રાખવી અને કામનાઓની ઈચ્છા ના રાખવી, કારણ કે કામનાઓથી જ

0: સ્વર્ગ છે, કામનાઓથી જ સંસાર છે, કામનાઓથી જ દુઃખો છે, કામનાઓથી જ સુખનો અભાવ છે, કામનાઓથી જ સુખની પણ અનુભૂતિ છે. કામનાઓને કારણે આ આવરણની અંદર રહીને જે જે પ્રયત્નો કરવામાં આવે સારા હોય તો પણ તે ઈશ્વર પ્રાપ્તિ કરાવતા નથી. ઈશ્વર પ્રાપ્તિ માટે તો વધારે પ્રયત્ન કરવો પડે અને એ પ્રયત્ન કરવા માટે બધી જ પ્રકારના દ્વંદ્વોથી મુક્ત થવું પડે. આ બધી પ્રકારના દ્વંદ્વોથી મુક્ત થવા માટે ધીમે ધીમે ધીમે ધીમે પ્રયત્ન કરતા કરતા સાધક એ પરમ અવસ્થાને પ્રાપ્ત કરશે. આપણે અત્યારે સાતમા અધ્યાયના અંત તરફ ચાલી રહ્યા છીએ. સાતમા અધ્યાયના આપણે અત્યારે 28મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. હવે 29મા શ્લોકને આપણે સારી રીતે સમજી અને સાતમા અધ્યાયના અંત સુધી પહોંચવાનું છે. આપણે ફરી મળીશું ત્યારે સાતમા અધ્યાયના અંત તરફ આપણે ગતિ ચાલુ રહે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર, આપણે સાંભળી રહ્યા છીએ ભારત પ્રવાસ અને પર્યટન, અને આજે હું તમને લઈ જઈશ વૈષ્ણોદેવીની સફર પર. પવિત્ર ત્રિકુટ ટેકરી પર દેવી વૈષ્ણોદેવીના મંદિરનું સ્થાપન 5,200 ફૂટની ઊંચાઈ પર કરવામાં આવેલું. ગુફામાં વસેલા માતા વૈષ્ણોદેવીના મથકની દેશના પવિત્રમાં પવિત્ર હિન્દુ મંદિરોમાં ગણના થાય છે. જમ્મુથી 48 કિલોમીટર દૂર આવેલું કટરા પવિત્ર ગુફા તરફ જવા માટેની પ્રસ્થાન છાવણી છે. બસો દ્વારા તે જોડાયેલી છે. અહીંથી મંદિર જવા માટે યાત્રાળુઓને 13 કિલોમીટરનું અંતર કાપવાનું હોય. મંદિર જવા માટેની યાત્રા શરૂ કરતાં પહેલાં કટરા બસ સ્ટેન્ડ પાસે આવેલા યાત્રાળુ સ્વાગત કક્ષની યાત્રા નોંધણી ઓફિસ પાસેથી યાત્રા પરચી મેળવવાની હોય. હું આજે પુસ્તક વાંચી રહી છું એ અંદાજે 2009માં છપાયેલ છે, એટલે અમુક વ્યવસ્થાઓ આજના સમય અનુસાર બદલાયેલી હોઈ શકે. ખરેખર યાત્રા જૂના કટરા બજારના દક્ષિણ શેડે આવેલા દર્શની દેવરેથી શરૂ થાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.
1: Look at my dream, I wanna be like him.

આગળ આપણે સાંભળી રહ્યા હતા વૈષ્ણોદેવી સ્થળ વિશેની અમુક માહિતી. ખરેખર યાત્રા જૂના કટરા બજારના દક્ષિણ છેડે આવેલા દર્શની દીવરીથી શરૂ થાય છે. યાત્રા માટે ટટ્ટુ, ખચ્ચર, ડોલી, પાલખી ઉપલબ્ધ છે. હેલિકોપ્ટરથી પણ જવાય છે કે પગપાળા પણ જઈ શકાય. માતા વૈષ્ણોદેવી મંદિર સ્થાનક બોર્ડની મંદિરની દેખભાળ કાર્યદક્ષતાપૂર્વક રાખે છે, યાત્રાનું પ્રશાસન કરે છે અને યાત્રાળુઓ એની અવિસ્મરણીય છાપ લઈને નીકળે છે. આખો માર્ગ યાત્રાળુઓ માટે સારી રીતે તૈયાર કરવામાં આવ્યો છે, પૂર્ણ પ્રકાશિત અને ચોખ્ખો. થોડા થોડા અંતરે લોકો માટે સુવિધા સ્થળો, બાથરૂમ, પડાવો, ઔષધીય એકમો અને દુકાનો. પવિત્ર ગુફામાં માતાના ત્રણ સ્વરૂપો, મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી, કુદરતી રીતે ખડકમાં દીપાયમાન છે. આ ત્રણ સ્વરૂપો દેવી શક્તિના સર્જન, પાલન અને વિનાશના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકવાયકા પ્રમાણે મંદિરના ગર્ભગૃહથી 2.6 કિલોમીટરના અંતરે આવેલા ભૈરવનાથજીના મંદિરે દર્શન કરવામાં ન આવે ત્યાં સુધી વૈષ્ણવદેવી માતાના દર્શન અધૂરા ગણાય છે. તમે ક્યારે ગયેલા છો વૈષ્ણવદેવી? મને જરૂરથી જણાવજો. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હવે હું તમને લઈ જવાની છું લેહ લદ્દાખની સફર પર. આજે તો યુવાનો માટે લેહ લદ્દાખ એટલે બાઇક રાઇડ એમનું એક પેશન છે, એક સપનું છે, એક ડ્રીમ છે, જેને પૂર્ણ કરવા માટે તેઓ મથતા હોય છે. તો આજે ચાલો તમને લેહ લદ્દાખ વિશે થોડું જણાવીએ, એની સફર પર લઈ જઈએ. લેહ લદ્દાખ પ્રદેશનું પ્રાચીન પાટનગર સુંદરતાથી નીતરતા પર્વતો જે ધીમે ધીમે હરિયાળા રણદ્વીપમાં એકત્ર થઈ જાય છે, તે 3,350 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. અતિ સુંદર આ શહેર પ્રસાદો અને મઠોથી લદાયેલું, તે પંજાબ અને મધ્ય એશિયાની વચ્ચે અને કાશ્મીર અને તિબેટની વચ્ચે વણઝારાઓના વેપાર વણજ વિકસાવવાનું કેન્દ્ર હતું. આજે લેહ અસામાન્ય રીતે રજાઓ માણી શકાય એવા અગત્યના સહેલગાહ સ્થાન પર્યટન સ્થાન તરીકે ખૂબ જ વિકસ્યું છે. ટ્રેકિંગ, પર્વતારોહણ, પડાવ નાખવા, છાવણી ઊભી કરવી, તરાપો લઈને સરકવા માટેનું નીકળતું એના માટે આદર્શ સ્થાન છે. લેહની આજુબાજુ સિંધુ નદીની ઉપરનો ભાગ લદ્દાખનું મોકાનું સાંસ્કૃતિક સ્થાન છે અને તે અનેક બૌદ્ધ મઠો અને નયન રમ્ય પ્રાસદોથી છવાયેલું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

હવે લેહ લદ્દાખમાં અમુક જગ્યાઓ છે જેના વિશે પણ જાણવું ઘણું જરૂરી છે. સૌપ્રથમ લેહ મહેલ. 9 માળનો આ ભવ્ય મહેલ 17મી સદીમાં લદ્દાખના શાસક સેંગે નામગ્યાલે બંધાવ્યો હતો. લાસાના ખ્યાત નામ પટોલા મહેલ લેહ મહેલની પ્રતિકૃતિ છે એવું કહેવાય. મહેલની અંદર ભગવાન બુદ્ધના જીવનને રજૂ કરતા જૂના દિવાલ ચિત્રો છે. નાની નાની પરસાળોમાં લગભગ 100 વર્ષ જૂના ટંકસ એટલે કે વીંટો વાળેલા ચિત્રેલા પુસ્તકો, પૂતળા અને યુદ્ધ સરંજામ છે. એનાથી આગળ લેહ મઠ. તે ભેખડની ઊંચાઈ પર આવેલું અને પ્રાસાદ અને શહેર પર દેવતુલ્ય રાજાની સર્વોપરિતાના સંકેત રૂપે વર્ચસ્વ ધરાવે છે. મઠમાં બુદ્ધ ભગવાનની નક્કર સોનાની મૂર્તિ, ચિત્રાત્મક પુસ્તકો, પુરાણી હસ્તપ્રતો અને દિવાલ ચિત્રો આવેલા છે. લેહ શહેરની ઉપર બીજી એક ટેકરી છે જે નાનો કિલ્લો અને નામગ્યાલ સ્તેમો શિખરના મઠ સંકુલથી વ્યાપ્ત છે. 16મી સદીમાં રાજા તાસી નામગ્યાલે

બંધાવી હતી અને તે લેહના રાજ્ય ખાનદાનનું પુરાણું નિવાસ સ્થાન મનાય છે. એની નજીકમાં જ રક્ષક દેવતાની મૂર્તિ ગોખંગ છે અને મૈત્રી ભાવિ બુદ્ધને અર્પિત કરેલું મંદિર છે. બંને મઠોમાં અત્યંત સુંદર દિવાલ ચિત્રો પણ જોવા મળે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

આપણે સાંભળી રહ્યા છીએ લેહ લદાખ વિશે. લેહ લદાખમાં એક બીજી પણ જગ્યા આવેલી છે, લદાખ જીવ વિજ્ઞાન કેન્દ્ર. શહેરના પશ્ચિમ કિનારે આવેલું આ કેન્દ્ર કૃષિ વિકાસ, સૂર્ય ઉર્જા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં કામ કરે છે. અહીં એક નાનું પુસ્તકાલય અને સ્થાનિક કલા કારીગરીના નમૂનાની દુકાનો પણ છે. શાંતિ સ્તૂપ જાપાની બૌદ્ધોની સહાયથી 1980માં આ શાંતિ સ્તૂપ અથવા શાંતિ પેગોડા ટેકરીની ઉપર બાંધવામાં આવ્યો. લેહ મસ્જિદ, આ સુંદર મસ્જિદ ટર્કો ઈરાનિયન બાંધકામનો સુંદર નમૂનો છે. ચાંગસિયા, લેહના પરિસરમાં આવેલ આ વસાહત તેના આહલાદક કુદરતી સૌંદર્ય અને રંગીન બજાર માટે જાણીતી છે. મોરેશિયન મર્ગ ચાંગસિયાના રસ્તે આવેલું જોવાલાયક સ્થળ છે. હવે અહીંયા તમે કેવી રીતે પહોંચી શકો? હવાઈ મથક, જે દિલ્હી, શ્રીનગર, જમ્મુ અને ચંડીગઢથી વિમાન દ્વારા જઈ શકાય. જમ્મુથી તમે રેલવેથી પણ જઈ શકો. લેહ જવાનો એકદમ આનંદદાયક માર્ગ હોય તો તે શ્રીનગરથી લેહ પહોંચતા લગભગ 2 દિવસનો સમય લાગે તે છે. મુસાફરો સામાન્ય રીતે રાતવાસો કારગિલમાં કરી શકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. You gotta believe me.

0: liquid music with my help.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

આંગરા છે. એનાથી આગળ એક જગ્યા છે ચાગલમસર. તે લદ્દાખમાં આવેલી તિબેટિયન નિરાશ્રિત વસાહત છે. પોલો અને ગોલ્ફની મજા અહીંયા માણી શકાય. અલચી મઠ. સિંધુ નદીને કાંઠે આવેલું 12મી સદીનું આ ગોમ્પા લે વિસ્તારમાં આવેલા અતિ સુંદર ગોમ્પામાંનું એક મંદિર. અલચી મઠ તેના સુહામણા દિવાલ ચિત્રો માટે પણ ખ્યાતનામ છે. એનાથી વધારે એક હેમિસ મઠ. હરિયાળી ટેકરી પર વસેલું હેમિસ લદ્દાખનું સૌથી મોટું અને સૌથી માલદાર મઠ કહેવાય. સેંગી નામગ્યાલના શાસન દરમિયાન તે 1630માં બંધાયું હતું. જૂન મહિનામાં ગુરુ પદ્મસંભવની જન્મતિથિના ઉત્સવ દરમિયાન થતું મુખત્રાણ નૃત્ય જોવાલાયક હોય છે. મઠમાં મૂલ્યવાન રત્નજડિત સુવર્ણ મૂર્તિઓ અને સ્તૂપો આવેલા છે. તેમાં ટંકાસનો ખૂબ મોટો સંગ્રહ છે અને એમાં લદ્દાખનો એક મોટો ટંક એવો છે જે 12 વર્ષોમાં ફક્ત એક જ વાર ખોલવામાં આવે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સફર પર છીએ લેહ લદ્દાખની. આગળ એક સ્થળ છે જેનું નામ છે ફિયાંગ. લેહ કારગિલ રસ્તા પર આવેલું આ સ્થળ 16મી સદીના ઉત્તરાર્ધમાં તાશી નમગ્યાલ દ્વારા બંધાવ્યું હતું. ગોમ્પા જેવા મહેલ, લાલ ટોપી બૌદ્ધ ધર્મી સાધુઓની માલિકીના છે. શે લદ્દાખનું આ પુરાનું પાટનગર તિબેટિયન પહેલાના રાજાઓનું શક્તિપીઠ હતું એવું માનવામાં આવે છે. તેના તજાયેલા સ્વેરાચારી મહેલમાં બુદ્ધ ભગવાનની 7.5 મીટર ઊંચી સોને મઢેલી તાંબાની મૂર્તિ છે. મૂર્તિ 17મી સદીમાં તૈયાર થયેલી છે અને કદાચ આ પ્રકારની સૌથી મોટી મૂર્તિ છે. પીતુક મઠ કહેવાય છે કે ટેકરીની ઉપર આવેલો 15મી સદીનો આ મઠ લદ્દાખના ગેલુક્યા સંપ્રદાયનું અતિ પુરાણું સ્થાપત્ય છે. તે તિબેટિયન પદ્ધતિથી બાંધવામાં આવ્યું અને તેમના સંપ્રદાયના સ્થાપકનું મોટું પુસ્તકાલય છે. થિક્સી મઠ લદ્દાખના મોટામાં મોટા અને સ્થાપત્યની દ્રષ્ટિએ પ્રભાવક ગોમ્પામાં આ એક મઠ છે. મઠ ખાસ કરીને તેના પરદેશી દિવાલ ચિત્રો અને ભીંત પરની ચિત્રકલા માટે જાણીતો છે. હેમિસનો ઊંચાઈ પર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન 600 ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવતું આ અજોડ રાષ્ટ્રીય ઉદ્યાન સપુ, ભરલ, ઇબેક્સ અને હિમપ્રદેશના ચિત્તા જેવા પરદેશી ભયાવહ પ્રાણીઓના અવશેષો જોવા મળે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં જલ્દીથી મળીશ, ત્યારે કોઈ નવી જગ્યાની સફર પર જઈશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

Dani Dora.

સૌમ્ય તેજસ્વિની, ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુ દ્વારા લિખિત આ પુસ્તકના પ્રકરણ મંદિર સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના અંશો વિશે આજના એપિસોડમાં આપણે વાત કરીશું. હાલના સમયમાં તીર્થયાત્રા કરતો યાત્રી અલગ અલગ રાજ્યોમાંથી અને પ્રદેશોમાંથી પસાર થતો જાય છે. અલગ અલગ રીત રિવાજો, જીવનશૈલીઓ, ખાનપાન, પહેરવેશથી પરિચિત થતો જાય, પૂજા અર્ચના પદ્ધતિ અપનાવતો જાય અને ક્યાંય કોઈ સ્વાર્થ નહીં, દર્શન કરીને ધન્ય થવું એ જ એષણા. પણ સાંસ્કૃતિક એકતાનો સ્વાભાવિક અનુભવ પોતાના જીવનભરનું સંભારણું બને અને પોતાના વંશ વારસોને આ ભાવના વારસામાં આપતા જાય છે. કહેવાય છે કે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, દરેક ભારતીય તત્વજ્ઞાની છે. દુઃખમાં પ્રભુને ગમ્યું તે ખરું અને સુખમાં ભગવાનની કૃપા છે એવો ભાવ પોતાના અહંકારનું ઉપશમ કરે છે. આ ભાવનું સહજ સ્ફુરણ એ મંદિર સંસ્કૃતિને કારણે જ થયું છે. એ રીતે મંદિર સમાજનું શ્રદ્ધા કેન્દ્ર અને વિસામો પણ બન્યું છે. આપણા દેશમાં અનેક મંદિરો આ ઉપરાંત પણ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. ક્યાંક નિયમિત સદાવ્રત ચાલે છે, જ્યાં જેને એક ટંક ભોજન દુર્લભ છે તેને રોટલો મળે છે. ક્યાંક ગૌશાળા, ક્યાંક યજ્ઞશાળા.

ક્યાંક પાઠશાળા, ક્યાંક વિવાહ મંડપ, ચિકિત્સા શિબિરો, રોજગાર, તાલીમ અને એ ઉપરાંત અનેક સમાજ સેવાના કાર્યો ચાલે છે. તવંગરો પણ મંદિરમાં કાર સેવા કરી જીવનની કૃતાર્થતા પામે છે અને મંદિર હૃદયની જેમ આખા સમાજ શરીરમાં રક્ત પૂરું પાડવાનું કાર્ય કરે છે અને રક્ત શુદ્ધ કરવાનું પણ કાર્ય કરે છે. આ વાતને આગળ વધારીશું, પરંતુ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ પ્રમાણે, એટલે કે મેં અગાઉની જિંગલમાં વાત કરી તે મુજબ, મંદિર એ માત્ર પૂજા અને અર્ચનાનું, પ્રસાદ આરતીનું સ્થાન નથી, એ સામાજિક ચેતનાનું કેન્દ્ર છે. બધી જ સારી વસ્તુઓની પેઠે અહીં પણ ક્યાંક દોષો પેદા થયા હશે, પરંતુ મંદિર સંસ્થા વધુ દ્રઢ અને સમૃદ્ધ બનતી જાય છે, તે પણ સ્વીકારવું જોઈશે. અને તેથી જ મારું માનવું છે કે સામાજિક ચેતનાનું કેન્દ્ર એવું મંદિર રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર સ્વાભાવિક રીતે બની શકે તેમ છે. કોઈ પણ ઈષ્ટદેવ વ્યક્તિગત રીતે ભલે હોય, પરંતુ મંદિર બધાને એક કરી શકે તેમ છે. તેની સંપત્તિ સમાજના વિકાસને વેગવાન બનાવી શકે તેમ છે. સમસ્ત વિશ્વ જ્યારે વિચ્છિન્નતાના કગાર પર બેઠું છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાને અલગ સમજતો થયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, આરજે એઆરના સ્વરમાં, સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આજે આપણે આ પુસ્તકના વાચિકમના છેલ્લા અંશો માણી રહ્યા છીએ. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા સૌના ગુરુ. તેમણે આ પુસ્તકની અંદર સોમનાથ અને તે આજુબાજુના વિસ્તારની વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં અહીં આપણા સૌ સમક્ષ રજૂ કરી છે. જ્યારથી આ સમાજ આ મંદિર સંસ્કૃતિને સમજતો થયો છે, અને તે એકલતાની વેદના હતાશામાં પણ સર્વાથી દૂર થઈ રહ્યો છે, અને જો તે આ વસ્તુને નથી સમજતો અને અધ્યાત્મથી દૂર જાય છે, તો હતાશામાં સરી પડે છે. ત્યારે મંદિર સંસ્કૃતિ એક આશાનું કિરણ આપણી સમક્ષ આ સુંદર મજાના જ્ઞાનને પ્રકાશિત કરે છે. ભારત વિશ્વ ગુરુત્વના આદર્શને આગળ રાખીને ચાલે, ત્યારે ભારતને વિશ્વગુરુના સ્થાને બિરાજવા માટેની મહત્તમ સોપાન શક્તિ અને પંક્તિ એ દેવાલયો, તીર્થધામો અને તીર્થયાત્રીઓ છે. એ તરફ આપણે ધ્યાન તો આપવું જ પડે, અને એટલે જ આપણે કહીશું એતત દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મન સ્વમ સ્વમ.

પ્રકરણ 16. આરજી હકુમત, જૂનાગઢ રાજ્ય. સૌમ્ય તેજસ્વીની પુસ્તકના આ પ્રકરણમાં જૂનાગઢ રાજ્ય અને આરજી હકુમત સાથે સોમનાથના ઇતિહાસની કેટલીક વાતો જોડાયેલી છે, તે પણ આપણે આજે માણીશું. આ લેખક એટલે કે આપણા ગુરુ ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર દ્વારા લોકભોગ્ય ભાષામાં સમગ્ર પુસ્તકના પ્રસંગો અને બનાવોને અદ્ભુત રીતે આલેખવામાં આવ્યા છે.

અને હું આરજે આર આપ સૌ માટે રેડિયો પાલનપુર પર આ પુસ્તકને લઈને આવ્યો છું. 25 સપ્ટેમ્બર 1947 રવિવાર, સમય સાંજે 5:30, મુંબઈનું માધવબાગ મેદાન આશરે 30,000ની માનવ મેદનીથી ઉભરાઈ રહ્યું છે. કોઈ શકવર્તી બિના બનવા જઈ રહ્યાના એધાણ વર્તાઈ રહ્યા છે અને બરોબર 6:17 સભાના અધ્યક્ષ શ્રી ન્યાલચંદ શેઠે ઊભા થઈને તે સમયના જૂનાગઢની રાજ્યની મુક્તિ માટે આરજી હકુમતની સ્થાપનાની જાહેરાત કરી. આરજી હકુમતનું જાહેરનામું વાંચી સંભળાવ્યું અને જૂનાગઢની મુક્તિ માટે બલિદાન આપવાની તૈયારી રાખવા આહ્વાન કર્યું. જય હિન્દ અને જય આરજી હકુમતના ગગનભેદી જયઘોષ સાથે સભાએ તે વધાવી લીધું. આ એક મહાન ઐતિહાસિક ક્ષણ હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસનું એક સ્વર્ણિમ પૃષ્ઠ લખાવાનો આરંભ થઈ ચૂક્યો હતો. આરજી હકુમત એટલે હંગામી સરકાર. એની સ્થાપનાનું કારણ અને પૂર્વ ભૂમિકા આપણે સૌએ સમજવી જોઈએ. 15 ઓગસ્ટ 1947 સમગ્ર ભારત વર્ષ સ્વાતંત્ર પર્વને ઉત્સાહને ઉન્માદપૂર્વકથી મનાવી રહ્યો હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાનો આનંદ સર્વત્ર છવાઈ ગયો હતો. ઉત્સવો ઉજવાઈ રહ્યા હતા, પરંતુ દેશમાં થોડાક સ્થળો એવા પણ હતા જ્યાં રોકકળ હતી. આતંક હતો, અત્યાચાર હતો, નાસભાગ હતી અને આવા સ્થળોમાંનું એક હતું ગુજરાતનું જૂનાગઢ રાજ્ય. ભારત માટે મહાન એવા આ દિવસે જ જૂનાગઢ રાજ્ય નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાનમાં ભેળવવાની અર્થાત રાજ્યના પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી દીધી હતી. વાતને આગળ માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાજ્યની કુલ વસ્તીનો 80% વધુ ભાગ હિન્દુ પ્રજાનો, આસપાસના નાના મોટા હિન્દુ રજવાડા અને એક દિશાએ અસફાત અરબી સમુદ્ર. કોઈ રીતે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભળવું પોષાય તેમ હતું જ નહીં. કોઈ પણ સમજદાર રાજનીતિજ્ઞને આ શક્ય લાગતું જ નહોતું. વળી નવાબે પોતે અને તેમના પ્રતિનિધિઓએ જુદી જુદી મિટિંગોમાં હિન્દ સંઘ સાથે ભળવાના અણસાર પણ પેટમાં પાપ રાખીને આપ્યા કર્યા હતા. તારીખ 13 ઓગસ્ટે હિન્દુ આગેવાન શ્રી દયાશંકરે જૂનાગઢને પાકિસ્તાન સાથે ન ભેળવવા, હિન્દ સંઘ સાથે જોડવા માટે લિખિત નિવેદન પણ આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિચક્ષણ રાજપુરુષ દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક લોકશાહી રાષ્ટ્રના નિર્માણની કપરી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે બધા જ મુત્સદીઓની અને ભારતના રાષ્ટ્રની પણ પીઠમાં છરો ભોંકાય એ રીતે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત થઈ ગઈ હતી. પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ ભૌગોલિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તમામ રીતે અશક્ય હતું એવી મુત્સદીઓની માન્યતા ધૂળમાં પડી હતી. હવે ભાલકા તીર્થ, ભગવાન સોમનાથ, પવિત્ર ગિરનાર પર્વત અને જૈન વૈષ્ણવ શાક્ત તીર્થધામો, પવિત્ર નદીઓ અને બિન મુસ્લિમ દેવાલયો બધું જ હવે આ અણધાર્યા અબુદ્ધિગમ્ય નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJR ના સ્વરમાં ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વિનીના પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યના અંશોને આપણે અત્યારે આરજી હકુમતની વાત કરવાની છે. તેથી જૂનાગઢ રાજ્યની તત્કાલીન રાજ ખટપટની વિગતોમાં ઉતરતા નથી, પરંતુ સંક્ષેપમાં જોઈએ તો તે સમયે નવાબે પોતે જાણે રાજમહેલના કેદી બની ગયા હતા, મજબૂર હતા અને ખટપટી દિવાન શાહનવાજ ભુટ્ટોએ સત્તાના બધા સૂત્રો પોતાના હાથમાં લીધા અને સિપાઈ સાલાર અને નવાબના ADC બનાવી દેવાયેલ ઇસ્માઇલ અબ્રેહાની બેફામ બની ગયા હતા. મુસ્લિમ સંસ્થા જમિયત પોતાનું ધાર્યું કરાવી રહી હતી ને નવાબના એક બેગમ જેમનું પિયર ભોપાલ હતું તે ભોપાલના નવાબના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાન પરસ્તી ઊભી કરી રહ્યા હતા. પછી શું થયું તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રી ધેબરભાઈ, જે કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી હતા, શ્રી વીપી મેનન, ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ, જામનગર સ્ટેટના રાજાશ્રી, કે જેઓ એક સમયે મોહબ્બત ખાનના નજીકના મિત્ર હતા, અને બીજા પણ અનેક પ્રતિભા સંપન્ન રાજપુરુષોએ 15મી પહેલા અને પછી પણ નવાબને સત્ય સમજાવવા માટે મળવાની કોશિશો કરેલી, અને સંપૂર્ણ નિષ્ફળ રહેલા નવાબ સાથે મુલાકાત જ થઈ નહોતી. ભુટ્ટો કે અબ્રેહાની સાથે જ વાત કરીને પાછા ફરવા પડેલું એમને. સંવાદને કોઈ અવકાશ જ નહોતો રહ્યો. દરમિયાન રાજ્યની બિન મુસ્લિમ પ્રજાની હાલત બદતર બની ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત પુસ્તકના અંશોને, તેના પ્રકરણ આરજી હકુમત અને જૂનાગઢ રાજ્યની વાતને. યોજનાપૂર્વક બહારથી આયાત થયેલા બલોચ સંધિ અને સ્થાનિક ક્રૂર સૈનિકોએ આતંક મચાવવાની શરૂઆત કરી દીધેલી. નવા નવા અન્યાયી એલાન બહાર પડી રહ્યા હતા, જેમ કે કોઈએ પોતે પહેરેલ કપડાં સિવાય કંઈ પણ સાથે લઈ જવાની મનાઈ હતી. 15 દિવસથી વધુ સમય માટે કોઈ મકાન ખાલી રહેશે તો મકાન માલિક પોતાનો માલિકી હક ગુમાવશે, એવી પણ જાહેરાત થયેલી. પરિણામે બિન મુસ્લિમ પ્રજાની મોટા પાયે હિજરત શરૂ થઈ ગયેલી. તેમની ચકાસણી માટે નવા નવા કસ્ટમ નાકા ઊભા કરાયેલા અને ત્યાં તપાસના નામે અનેક પ્રકારની હેરાન ગતિ મહિલાઓની છેડતી જેવા બનાવો પણ બનવા લાગ્યા. પિતાની સામે પુત્રી સાથે જ અમાનવીય જઘન્ય કાંડો પણ થવા લાગ્યા. સમગ્ર રાજ્યમાં અંધાધૂની અરાજકતા, અવ્યવસ્થા, આતંકનું વાતાવરણ સર્જાયું હતું. નાસભાગ લૂંટફાટ, સ્ત્રીઓ સાથેનો દુર્વ્યવહાર, આવી તો ઘટનાઓ ઘટી રહી હતી. અને હિજરતીઓની નાસભાગ જોવા એકવાર ભોપાલવાળા બેગમ પોતે સ્ટેશન પર પહોંચી ગયેલા, અને એ સમયના એક લોકકવિ શાર્દુલનું ફૂલછાબમાં પ્રગટ થયેલું હતું એક કાવ્ય, સાદુળ જ્ઞાતા શહેરમાં રાખી બંધ મકાન. સાદુળ જ્ઞાતા શહેરમાં રાખી બંધ મકાન, આવ્યા ત્યાં તો કર્મહી બેઠું પાકિસ્તાન. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જૂનાગઢની આવી પરિસ્થિતિનું વર્ણન ડૉક્ટર એસ બી જાની પોતાના નવાબી શાસનનો અંત પુસ્તકમાં નોંધે છે. આમ રાજકીય રીતે જૂનાગઢ ભારતનું અવિચ્છિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન સાથે જોડાયું અને ભારતના દેહ પર એક પ્રકારનું ગુમડું બન્યું હતું. સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ જૂનાગઢ કાઠિયાવાડનું જ એક અંગ હતું, છતાં તેના પાકિસ્તાન સાથેના જોડાણથી એક પ્રકારનો ધરતીકંપ આવ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના છેલ્લા પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. જૂનાગઢ સ્ટેટ અને ત્યાંના નાગરિકોની આ સ્થિતિ હતી ત્યારે જૂનાગઢના અને કાઠિયાવાડના પણ પોતાના વતનથી દૂર વસતા નાગરિકો પીડા અને ચિંતા તથા કિંક કર્તવ્ય મૂળતા અનુભવી રહ્યા હતા. તત્કાલીન રાજકીય પ્રવાહોથી અવગત રહેલા જાગૃત નાગરિકોની આ બાબતની સક્રિયતાને કારણે તારીખ 7મી અને 8મી જૂન 1947થી 11મી જૂન અને તારીખ 8 જુલાઈએ વગેરે દિવસોએ સંમેલનો, સભા અને મિટિંગો મુંબઈમાં મળેલા અને પાણી પહેલાં પાળ બાંધવાના પ્રયત્ન શરૂ થયા, જેનું કોઈ પરિણામ મળેલું નહીં. ભુટ્ટો, અબ્રેહાની, ભોપાલવાળા બેગમ, જમિયત સંસ્થા આ બધાની જૂનાગઢને જિન્હા ગઢ બનાવવાની એક દુર્ભાવનાનો આખરે વિજય થયેલો. પરંતુ જાગૃત નાગરિકો સાથે અંધારામાં રહીને બધું જાણે સ્વીકારી લીધું હોય તેવું માનવા તૈયાર ન હતા અને એના કારણે જ આગળના તેજસ્વી કદમો શક્ય બન્યા હતા અને આરજી હકુમત અસ્તિત્વમાં આવી હતી. 15મી ઓગસ્ટ પછી મહાનુભાવોના પ્રયત્નોની તારીખવાર નોંધો પણ ઉપલબ્ધ છે, જે વિશે વાત કરીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, તેના પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. 19 ઓગસ્ટના રોજ શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને શ્રી ઢેબર વગેરેએ જૂનાગઢ માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાનું પોતાની મુંબઈની મિટિંગમાં નક્કી કર્યું. 21 ઓગસ્ટે પ્રતિનિધિમંડળ જૂનાગઢ પહોંચ્યું, પરંતુ નવાબે તબિયત સારી ન હોવાનું કહી અને મંડળને પરત કર્યું. ત્યારબાદ જૂનાગઢ રાજ્યના પ્રજામંડળના ત્યાં આગળ યોજાયેલી મિટિંગમાં તેમનો પાકિસ્તાન સાથે જોડાવાનો એ ઈરાદો વખોડી કાઢવામાં આવ્યો, જ્યાં ઢેબરભાઈ હાજર હતા. 22 ઓગસ્ટે ઢેબરભાઈ જાતે નવાબને મળવા ગયા, પરંતુ પરવાનગી મળી નહીં અને ભુટ્ટોને મળીને પાછા આવ્યા. 25 ઓગસ્ટના રોજ શાંતિપૂર્ણ પ્રયત્નો નિષ્ફળ જતાં રાજકોટમાં ઉગ્ર આંદોલન માટે સભાનું આયોજન થયું અને એ દિવસે કાઠિયાવાડ રાજકીય પરિષદની અગત્યની મિટિંગમાં શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ વગેરે મળ્યા અને એમણે સંરક્ષણ માટે શ્રી રસિકલાલ પરીખ અને જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણીનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરી. 5 સપ્ટેમ્બરે આ સમિતિ જૂનાગઢ સાથે આર્થિક બહિષ્કારનું એલાન જાહેર કર્યું. જૂનાગઢની હવે કમર તૂટી ગઈ, ચીજવસ્તુઓ ત્યાં મળતી ન હતી. એ જ આરજી હકુમતનું બળ બન્યું. 10 સપ્ટેમ્બરે મહત્વની ઘટનાઓ હતી, જેમાં એક જૂનાગઢથી હિજરત કરેલા નાગરિકોની સભા મળી અને તેમાં 1.5 લાખ જેવા હિજરતીઓ હાજર હતા, જેમણે જૂનાગઢમાં સબ સલામત છે અને કોઈ હિજરત નથી કરી રહ્યું, કોઈ આતંક નથી તેવું ભુટ્ટોનું નિવેદન સાવ જુઠ્ઠાણું છે, તેવું પોકળ છે તેવું સાબિત કર્યું. મૂળ બાબરિયાવાડના 51 ગરાસિયાઓ અને સરગુભાઈની વરુની આગેવાની હેઠળ હિન્દ સંઘમાં ભેળવવા તેમણે આવેદન કર્યું 3 સપ્ટેમ્બરે, અને 10 સપ્ટેમ્બરે ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો. આ ઘટના જૂનાગઢ માટે ફટકા સમાન હતી અને 13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરમાં વિવિધ મિટિંગો થઈ અને 15 સપ્ટેમ્બરે પાકિસ્તાને જૂનાગઢનું જોડાણ નક્કી કરી દીધું તેવી માહિતી જૂનાગઢ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી. ત્યારે 17 સપ્ટેમ્બરે ઢેબરભાઈ એ જૂનાગઢમાં ચાલી રહેલા ગુંડા રાજ્યની વિગતો પણ બહાર પાડી અને 19 સપ્ટેમ્બરે ભારતીય રિયાસતી ખાતાના VP મેનને કેબિનેટ સંદેશો લઈ અને જૂનાગઢ ગયા, પણ નવાબ સાથે મુલાકાત ન થઈ. અને 20 સપ્ટેમ્બરે VP મેનન રાજકોટ આવ્યા, ત્યાં શેખે શ્રી મેનનને મળી અને માંગરોળના ભારત સાથેના જોડાણમાં સહી કરી અને થોડાક જ કલાકમાં તે પણ ફરી ગયા. અને એટલે જ મેનન પછી રાજકોટથી મુંબઈ ગયા અને આગેવાનો સાથે બેઠક કરી. હવે પછીની વાત માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે 23મી સપ્ટેમ્બરે જન્મભૂમિના કાર્યાલયમાં ઢેબરભાઈ અને બીજા સંનિષ્ઠ કાર્યકરોએ જવાબદારીઓ પૂર્વક નક્કી કરી અને આંદોલન અને તે બાબતના મુદ્દાઓનું કામ વહેંચ્યું. 24મી સપ્ટેમ્બરે આખા આ વિચારને આરજી હકુમતના વિચારને ત્યાં આગળ બળ પ્રાપ્ત થયું અને દિલ્હીમાં પ્રાર્થના સભામાં શ્રી મહાત્મા ગાંધીએ કહ્યું કે જૂનાગઢ તો પાકિસ્તાન મેં ગયા, જૂનાગઢ પાકિસ્તાન કિસ તરહ બન સકતા હૈ મેરી સમજ મેં નહીં આતા, આસપાસ કી સબ રિયાસતે હિન્દુ હૈ ઓર ઇસકી આબાદી કા બડા હિસ્સા હિન્દુઓ કા હૈ તો જૂનાગઢ પાકિસ્તાન મેં દાખલ હુઆ યહ તો ગજબનાક બાત હૈ, જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહીએ. એક વિદ્વાન ઇતિહાસવિદ કહે છે કે ઇટ વોઝ ધ કેચ વર્ડ ફોર વર્કર્સ. બસ હવે કોઈ અવઢવ રહી જ નહીં અને 25 સપ્ટેમ્બર રવિવારે નક્કી થયા મુજબ જનસભામાં આરજી હકુમતની સમાંતર સરકારનું જાહેરનામું, પ્રધાનમંડળની નિમણૂક અને પછી થોડી રાતમાં નાની રાતમાં વેશ જાજા જેવા અદમ્ય ઉત્સાહ સાથે લોકો તૂટી પડ્યા અને 25 સપ્ટેમ્બર રવિવાર સાંજે 35 કલાકે વિરાટ જનમેદની એકત્ર થઈ અને 6:17 કલાકે પ્રચંડ જયઘોષ સાથે આરજી હકુમત જૂનાગઢ સ્ટેટની સ્થાપના થઈ. આજ સ્થાપના, આજ જાહેરનામું એ કનૈયાલાલ મુનશી મેઘાવી શબ્દ સંપદા અને તેમને કાયદાકીય ગૂંચ ઊભી ન થાય, પડકારી ન શકાય તેવું જૂનાગઢનું પોતાનું આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. અને અંતે સભાના બધા જ બંધારણીય નિર્ણયોના અંતે આપણે સૌ જાણીએ છીએ કે આ મંત્રીમંડળ અને મંત્રીઓ બન્યા જેમને સૌરાષ્ટ્રના સિંહ તરીકે, વંદે માતરમના પૂજક તરીકે ઓળખવામાં આવેલા એવા દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, મણિભાઈ દોશી, સુરગભાઈ વરુ, ભવાનીશંકર ઓઝા, પુષ્પાબાન મહેતા અને આ બધાએ 27 અને 28માં વિરાટ સભાઓ સપ્ટેમ્બરની એ તારીખોમાં જૂનાગઢમાં યોજી હતી. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ હાઉસ તરીકે ઓળખાતું નવાબી ભવન એનો કબજો પણ લીધો હતો. અને આખરે આ જ ક્રમ મુજબ આપણે આગળની વાતચીત અને પ્રક્રિયાના અંતે જૂનાગઢને પાછું મેળવ્યું. તો ફરી મળીએ છીએ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બધા મિત્રો, તો અહીંયા આપણે આજે આ પુસ્તકને પૂર્ણ જાહેર કરીએ છીએ. સુંદર મજાના આ પુસ્તકના છેલ્લા પાના ઉપર લેખકે પોતાના અનુભવ થકી એ વાત પણ કરી છે કે રેડિયો પાલનપુર 90.4 FM અને ત્યાં તેમના સતત વ્યાખ્યાનો પણ યોજાયા છે અને વ્યાખ્યાનોના અંતે તેમના સાહિત્યિક બાબતોના પુસ્તકોને પણ રેડિયો પાલનપુર વાચિકમ સ્વરૂપે પ્રસ્તુત કરતું રહ્યું છે. આપ સૌના પ્રતિભાવ અમને મોકલી આપજો જેથી નવા પુસ્તક વિશેની વાત પણ આપણે કરી શકીએ. આ માટે તમારે સોશિયલ મીડિયાના અમારા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને આ બધા જ ઉપર જઈને તમે તમારી વાતો લખી શકો છો, ઈમેલ કરી શકો છો, અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. સાંભળો, સંભળાવો, સાચા પાલનપુરી તરીકેની ઓળખ અપાવો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો. 95 12 96 88 પર વોટ્સએપ કરતા રહો. રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: अर्जुन का ध्यान केवल चिड़िया की आंख पर था, इसलिए उसका निशाना बिल्कुल ठीक बैठा और बाण ठीक चिड़िया की आंख पर लगा।
1: श्रोताओ, अभी आपने सुना कार्यक्रम अर्जुन का निशाना, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नु स्वागत करू छू बाळ सभा मां।
5: ઉત્તર ગુજરાતની આ વાત છે। અરવલ્લી પાસે આવેલો એક જિલ્લો, જિલ્લાનું નામ બનાસકાંઠા, આપણું બનાસકાંઠા, મારું તમારું આપણા સૌનું બનાસકાંઠા। આ બનાસકાંઠામાં એક તાલુકો જેનું નામ પાલનપુર। જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન થયું એ સમયગાળાની આ વાત છે। લગભગ 1960-61 ની આસપાસ પાલનપુર જિલ્લાનું વડું મથક, એટલે કદાચ કહી શકાય કે સમગ્ર જિલ્લામાં એક મોટું નગર હશે, પણ અત્યારના જેટલું વિકસિત પાલનપુર એ સમયે નહોતું। આવા પાલનપુરમાં પહેલાથી જ રેલવે લાઈન લાગેલી જે દિલ્હી તરફ જાય, અને આ રેલવે સ્ટેશન હોવાના કારણે, જંકશન રેલવે સ્ટેશન હોવાના કારણે, રેલવેનો સ્ટાફ અને રેલવેના લગત અધિકારીઓ ત્યાં જ બાજુના ક્વાર્ટર્સમાં રહે। આવો જ એક પરિવાર રમેશભાઈ સોલંકીનો, રમેશભાઈને એક દીકરી, દીકરીનું નામ હંસા। નાની હંસા, સૌને ગમે એવી હંસા, બે નાની નાની ચોટલી, ફ્રોક, ચાંદલો, હાથમાં નાની બંગડી, અને હંસા આખો દિવસ એ રેલવે કોલોનીના આગળ પાછળ રમતી હોય। કોલોનીમાં રહેતા બધા એનું ધ્યાન પણ રાખે। આંટ પડે હંસાને, એના ઘેર મૂકવા કોઈ ના કોઈ જુદા જ માણસ આવતા હોય। હંસા કોલોનીમાં કોઈ પણ ના ઘરે રમી શકે, ક્યાંય પણ રમી શકે, કારણ હંસા આ કોલોનીમાં સૌથી નાનું બાળક હતી। દિવસો પસાર થતા ગયા, 4-5 વર્ષની હંસાની ઉંમર હશે, અને કશુંક થયું કે હંસા રમતા રમતા રેલવે ટ્રેક બાજુ પહોંચી ગઈ। ત્યાં એનો પગ લપસ્યો અને પડી તરત એ ઊભી ન થઈ શકી, અને આ વખતે એક રેલવે એન્જિન જે ડબ્બા લેવા માટે, ડબ્બાને બાંધવા માટે જઈ રહ્યું હતું, એ એના હાથ ઉપરથી પસાર થઈ ગયું, અને હંસાના હાથ કોણીથી 4-5 ઇંચ મોટા, એટલે કે કોણી સુધીના એના બંને હાથ કપાઈ ગયા। હવે હંસાના શરીરમાં, એના શરીરમાં 10 આંગળીઓ નથી, માત્ર અને માત્ર એની બંને કોણી આગળ એક શંકુ આકાર જેવું, કે ડોક્ટરે ઓપરેશન કરીને બનાવી આપેલું એવું, બંને હાથે, એના બંને હાથે ખોળ કહી શકાય, બંને હાથ પૂરા ન કહી શકાય એવી દશા। રમેશભાઈ સોલંકી સતત ચિંતા કરે કે આ મારી દીકરીનું શું થશે, આ દીકરીનું ભવિષ્ય શું, આ દીકરીને આગળ કઈ રીતે વધારવી। આ ચિંતામાં ને ચિંતામાં તેઓ ફરતા હતા। પણ કહેવાય છે ને કે કોઈક તો એવો વ્યક્તિ મળી રહે કે જે આપણને સહિયારો આપે। આવા જ એક સહિયારો આપનાર પાલનપુરની શાળાના શિક્ષક સુરેશભાઈ જોશીએ તેમને સલાહ આપી કે દીકરીને ભણાવો। આ બાજુ રમેશભાઈનું કેવું છે કે

પણ દીકરીને હાથ નથી, એ લક્ષ્ય શું? શાળાના બીજા વિદ્યાર્થીઓ કરતા જુદી પડશે. ત્યારે સુરેશભાઈએ કીધું કે આ તમામ જવાબદારી મારી છે, તમે દીકરીને ખાલી પહેલા ધોરણમાં પ્રવેશ આપો. આ રમેશભાઈ એક એવા શિક્ષક, એમના માટે કહી શકાય કે હું ચિત્રું છું, ચિત્રી ચડશે તેવું ચિત્રાવી જાણું છું. હું ચિત્રું છું, ચિત્રી ચડશે તેવું ચિત્રાવી જાણું છું. અવનવું ચિતરનારને સર્જન હાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ રમેશભાઈએ હંસા પાછળ વિશેષ મહેનત કરવાની શરૂ કરી. બીજા વિદ્યાર્થીઓ જે આંગળીથી પેન પકડીને લખવાની શરૂઆત કરતા હતા, આ સુરેશભાઈ જોશી સાહેબે હંસાને બે હાથ વડે પેન પકડી લખવા માટેની પ્રેક્ટિસ આપી, તાલીમ આપી. થયું એવું કે ધીરે ધીરે હંસા લખતા શીખતી થઈ. હંસા જેમ જેમ લખતી ગઈ, લખતા શીખતી ગઈ, મૂળાક્ષરો લખે, નાના શબ્દો લખે, નાના વાક્યો લખે. પણ રમેશભાઈએ જોયું કે નાના વાક્યો લખતી વખતે કાગળ હલી જવાના કારણે એ સીધે સીધું લખી શકતી ન હતી. આ કારણે રમેશભાઈએ એને પેડ આપ્યું જેનાથી એનો કાગળ હલી ન જાય. રમેશભાઈએ ખૂબ મહેનત કરી. એક પછી એક ધોરણ દીકરી આગળ વધતી ગઈ. રમેશભાઈ પણ વારંવાર વિનંતી કરીને શાળાના આચાર્યોને વિનંતી કરે, અધિકારીઓને વિનંતી કરે, અને હંસા જે ધોરણમાં હોય એ જ ધોરણ માટે તેઓ વર્ગ શિક્ષક થાય. આમ થતા થતા હંસા પાંચમા ધોરણમાં આવી. રમેશભાઈ તે વખતે પાંચમા ધોરણના વર્ગ શિક્ષક અને આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી. કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના અક્ષર પણ ખૂબ સરસ, અને એમને એવી લાગણી કે ભારતના વિદ્યાર્થીઓના વિદ્યાર્થી કાળથી જ એમના અક્ષર સુધરે એ માટે પ્રયત્ન કરવા જોઈએ, અને એ માટે સમગ્ર દેશમાં સુલેખન સ્પર્ધાનું આયોજન થયું. આખા દેશના તમામ રાજ્યોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. સૌ પ્રથમ તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પછી રાજ્ય કક્ષાએ, અને એમ પસંદ કરતા દરેક રાજ્યમાંથી પ્રથમ ત્રણ નંબર આવેલા હસ્તાક્ષરને દિલ્હી મોકલવામાં આવ્યા. સમગ્ર દેશમાંથી આ રીતે દરેક રાજ્યમાંથી ત્રણ સારા હસ્તાક્ષર ધરાવનાર પત્રો એકઠા થયા ને એમાં ત્રણ નંબર આપવામાં આવ્યા. મિત્રો, સમારંભ થયો. તેના સૌથી સારા હસ્તાક્ષર સેવા ભારતના ત્રણ વિદ્યાર્થીઓને ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી સન્માન આપવાના છે, એમને સન્માનિત કરવાના છે. હોલ ખીચોખીચ ભરાયેલો છે. ત્રીજા નંબરની જાહેરાત થઈ. મને ચોક્કસ ધ્યાન નથી, પણ કદાચ મહારાષ્ટ્રથી ત્રીજા નંબરનું ઇનામ મળ્યું. બીજા નંબરે રાજસ્થાનના કોઈ વિદ્યાર્થી પસંદ થયા, અને પ્રથમ નંબરની જાહેરાત થઈ. એ ઇનામ મળ્યું આપણા ગુજરાતને, આપણા તમારા મારા બનાસકાંઠાને. પ્રથમ નંબર હંસાબેન રમેશભાઈ સોલંકી પાલનપુર ગુજરાત, એવી જાહેરાત થઈ, અને તાળીઓના ગળગળાટ સાથે પ્રથમ નંબરનું ઇનામ લેવા માટે હંસા પોતાની જગ્યા ઉપરથી સ્ટેજ ઉપર ગઈ. સ્ટેજ ઉપર ગઈ, ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા ઇનામ આપવા માટે જે મહેમાનો ઉપસ્થિત હતા એમણે જોયું તો હંસાને બે હાથ જ નથી. અને આ વખતે ઇનામ આપ્યા પછી કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના આંખમાંથી પણ આંસુ આવ્યા, અને એમણે થયું કે મેં રાષ્ટ્ર લેવલે જે આ પરીક્ષાનું આયોજન કર્યું હતું તે ખરેખર સફળ થયું છે. આજે પણ હંસા ક્યાં હશે, કેટલી ઉંમરના હશે, આપણને ધ્યાન નથી. રમેશભાઈ સોલંકી

એ વખતે 50 વર્ષની ઉંમર ના હતા, અત્યારે ગુજરી જ ગયા હશે. સુરેશભાઈ સાહેબ પણ અત્યારે આપણે એમને શોધી શકીએ એમ નથી. હંસા કદાચ ક્યાંક જીવતા હશે, પાલનપુરમાં હોય અને રેડિયો પાલનપુરના માધ્યમથી આ વાત સાંભળતા હોય તો રેડિયો પાલનપુરનો સંપર્ક કરવા વિનંતી. આવી અને આવી બીજી રસપ્રદ અને ગુજરાત

0: હું ડોક્ટર ભાવેશ પંડ્યા આવી બીજી વાર્તાઓ સાથે આપની સામે હાજર થઈશ. ત્યાં સુધી સાંભળો રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
2: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને ધરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ઘડપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. 2-3 દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા

0: बहन के मम्मी पप्पा ने रेडियो पालनपुर ना फेसबुक पेज पर मैसेज करवानो कहेजो अने आपने मळीशु फरीथी बाल गीतो अने वार्ताओ साथे आवती काले बपोरे 2 वागे रेडियो पालनपुर पर सांभळता रहो मस्त रहो खुश रहो 90.4 FM रेडियो पालनपुर नी साथे।
1: श्रोता मित्रो तमे सांभळी रह्या छो 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, હું આરજે જ્યોતિ। આજે આપણે વાત કરીશું ગેરસમજણની। ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર। તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે। એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી। શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ। એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું। હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું। એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે। પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો। ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું। દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો। પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો। આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે। પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં। એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને। ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યું, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું। અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો। દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે। તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ।

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું.

છેલ્લા બે દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવસેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રી કૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રી કૃષ્ણને કહે છે, યથાવા રુચતે તવ, મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો, અને અર્જુને પોતાની સત્તા પણ શ્રી કૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવનરથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા? જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: દર્પણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય? તેણે ગંગદત્તને કહ્યું, મેંડકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતાં ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો? સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી?
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you loved this one. Let me know what you think in the comments. See you soon.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: રેડિયો પાલનપુર પર. જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈમાં કે કાળું એ રાજુને મળવા બોલાવે છે અને પૂછે છે કે શું તું સાચે નાનિયાને જવાની છે? પણ રાજુ આનો શું જવાબ આપે છે એ આપણે આજે જાણવાનું છે. બે એવા લોકો કે જે એક સમયે પોતાના સાથે જીવવાના સપના જોતા હતા, આજે તે અલગ થઈ ચૂક્યા છે અને અલગ થયા બાદ પણ મન હજી અલગ નથી થયા. શું થાય છે આગળ ચાલો જાણીએ આજના એપિસોડમાં. થંભી ગયેલી રાજુ પાસે ખડા થતા ઉમેર્યું, તારા મનમાં હોય તે પાપ છૂટી વાત કરી દે તો મને ગમ પડે. શું ગમ પાડવો છે? રાજુ હસ્યું એ રીસમાં હતી. ગમવા તો બીજું કંઈ નહીં, પણ એટલું તો નક્કી કે નાનિયાનું ઘર હું તને નહીં પહેરવા દઉં. આવી પરથવી ભલે ને ઊંધી થઈ જતી. શું કરશો? કાળુની નિશ્ચલતાએ રાજુને કંઈ ખુશ કરી. અત્યારે કાંઈ નહીં. કાળુ અત્યારે ગંભીર હતો. મારી નાખશો મને? રાજુની તીરછી નજરો કહી આપતી હતી કે હા સાંભળવા તલસી રહી છે. હોવે મારીએ નાખું એમ કહી કાળુ રાજુને પેલી ચિર પરિચિત આંખો સામે

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પાંચ પરના મૌન પછી સ્વગત બોલતો હોય એમ ઉમેર્યું, બીજું કાંઈ નહીં બને તો છેવટે બાવામાં હેડ્યું જઈશ, પણ મારાથી નાનિયાનું પાણી ભરતી તો તને નહીં જ દીઠી જાય, તો તું જાણે જ છે ને. કાળુએ પીઠ ફેરવી લીધી. તો મલકમાંથી મને રાખ ખૂટી, કો તો અત્યારે કોઈના ગોરિયામાંથી ટોપલું ભરી લાવું. રાજુની મશ્કરીએ કાળુને એટલો બધો અકળાવી મૂક્યો કે જાણે મારવા માટે મરવાના વચગાળાનો એક રુદનનો ઉપાય ન હોય. તું મને બોલ નહીં અત્યારે, જા તને સૂજે એમ કર, મારે હવે કહેવું જ નથી. અને કાળુ સીધો ઘરમાં ચાલતો થયો. આડોશ પાડોશ સાંભળી શકે એવા ઊંચા સાદે રાજુએ કહ્યું, છાના માના કાળજો ઠેકાળે રાખીને ઊંઘજો નિરાતે. રાજુનો દન કઈદી ઉઠ્યો કે બે ભાવમાંથી ત્રીજો ભાવ થાય, અને એ અધૂરું વાક્ય મૂકી પેટ ફેરવી ગઈ ભાગલે હૈયે અને આંસુ ભરી નાખ્યા. છૂટા પડતા બે જણ પોતપોતાના અંતરને એક જ સવાલ પૂછી રહ્યા હતા. કાળુ પૂછતો હતો, ધણી ઊભો મેલીને જાય કે સાપણ સરખા માલી ખોડીના ફંદામાં ફસાય તો મારે શું? તારી તો એ બીજાને પરણીને ત્યાંથી જ મટી ગઈ ને, દુનિયાને તો ખબર નથી, અને એની સાથે તારી સગાઈ કરેલી હતી ને, ખબર હોય તો એ વાત પતી ગઈ. અત્યારે આ તારી બહુ નથી, તારે લોકો આગળ નીચું ગાલવું પડે. અરે નાવા નીચવાનો પણ સંબંધ નથી, નાનિયાને જાય કે કાળા ચોરને જાય, તારે શું? જ્યારે રાજુ આમ કહી રહી હતી કે મારી નાખે તો ખૂટે, ધરતી પર ભાર કરતા મટે ને બાવામાં જતો રહે તો એ તારે શું? સંસારમાં રહીને એ કંઈ તારો અવતાર તો નથી ખૂટાડી અલવાનો, તો પછી તારે શું? એમ છતાંય બે ઉહૈયા ગણીએ તો ઘણું હોય અને ન ગણીએ તો કશું એ નહીં, એમ કહેતા કહેતા ઘણું બધું ગણીએ.

પહોંચ્યા પછી તો રાજુએ ઉલટાનું વધારે રડવું આવ્યું. છુટ્ટે મોએ રડવા લાગી. પણ તને થયું શું? વાત તો કર, કોઈએ કાંઈ કહ્યું? આ છોડી રૂએ છે શું કામ? શું કરવાથી કહ્યું હશે કોઈએ? દીકરીના વાલ શેરી ઓછા છે ગામમાં? કુદરની વહુએ કહ્યું. શી વાત કરે છે? શાના વાલ રેસરીની વાત? શી વાત કરે છે?

વાલે શ્રી વળી સાનાતે જમાઈ છે એસતો કનો જમાઈ વળી કનો તમારો મા દીકરી બેનો બીજો કયો ડોશી આ ગાક થઈ ઉઠ્યા જરા ભાન રાખીને બોલ મા દીકરી બેનો એક જમાઈ તારા બાપ ગોતરમાં ભાળ્યો મારા બાપ ગોતરમાં તો નથી પણ તમારા ગોતરમાં છે દીકરીનો વર હતો અને દીકરીનો જમાઈ કરાવ્યો હવે કૂટો માથું ભેગાય થઈને હમણાં એની ભત્રીજી સાનમાં આવીને કહી તો ગઈ જમાઈને ભેળી થવા ને જમાઈએ કોઈ ખરું ખોટું કહ્યું હશે ત્યારે તો એમાં તું મારી દીકરી અને મારી એક જ જમાઈ ગણાવે બાપરે બાપ દીકરાની વહુ મેણું મારતા બીજું કોણ માર કુદરને આવતો જોયો હશે આ બધું દીકરાના પાણી નહીં ઉતરે ત્યારે જ વહુને સંભળાવવાનું ને કઈ ડોશીએ રડવા લાગી કુદરના કંટાળાને કંઈ નવાઈ ન હતી અને તેથી જ તો એ ઘડાઈ ગયો હતો ને પણ આ સપર મેં દિવસથી એનાથી કહ્યા વગર ન રહેવાય આ શું માંડ્યું છે બધું આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ તમે ક્યાંય જતા નહીં જોડાયેલા રહો રેડિયો પર.

ઘરમાં જવાનું શું? જાણીને દન અવસકન થાય તો મારા ઘરમાં થયા ને. તારું ઘર તારા બાપાએ આ લઈને આપ્યું? તે તારી બુને કોયણા તો ઘરમાં આ ચૂલાએ ઘણા છે, લહેડ ચાંપવા હોય તો. કેસરને દાજ તો એટલી આવતી હતી કે કોદરના મોં સામે પેલા ચૂલા આગળ જઈને ખડી થઈ જાત. લે ચાંપ જોએ પછી કોના મૂઢા પર ચંપાય છે. આમ કહેતા જ પણ કરે શું? ક્ષણ પછી ઉમેર્યું, તને તો લાજ નથી આવતી પણ મને તો આવે છે ને. તું લાજવાળી છે કે હું જાણું, પણ ઠીક છે આજે હું કંઈ કહેતો નથી. ને કોદર એના સ્વાભાવિક રોજના શબ્દોમાં તકરાર આમ સમેટી દીધી. પછી મા બહેન તરફ વળ્યો, ડોશીને ઢંઢોળી નાખતા કહ્યું, તારે દુઃખના ડુંગરા તૂટી પડ્યા કે હું જાણું છું? આમ જાણી છે, આટલો તો ખ્યાલ રાખ. રોવાના દને ઘણા પડ્યા, તે પડે જ છે ને, તારા જેવો દીકરો મળ્યો છે તે. ડોશી દીકરા સામે હાથ હલાવતા ઉમેર્યો, ડૂબી મર, તારા કરતા તો મેં મારા પેટે પાણો પાકે હોત તો કોક લુગડા ધોવત. ગુપસુપ રડતી રાજુ ચૂપ થઈ ઉઠીને બહાર ચાલતી થઈ. ત્યારે ડોશી અને દીકરો જીબા જોડી કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે કેસર એ પોતાની જીભ અંદર ઉમેરે છે.

જુદા કાસમગાંજી વગેરે ચોપાટમાં આવી બેઠા. કોદર હોક્કો ભરવામાં પડ્યો. ડોશી રાજુને લઈને પાછળ બારણે વાડામાં જઈ બેઠા, જ્યારે કેસર ચોપાટવાળાની સૂત્રધાર બની. સૌ પહેલાં તો ડોશીએ ચેતવી ગઈ, જુઓ હું ફરીથી કહી દઉં છું, તમારી દીકરીનું ઘર છે ખાલી, એ તમે અહીંથી આલી આલીને ભરવા માંગો એ નહીં બને. મારે દીકરીનું સુખ જોવું હોય તો હું એમ જ કહું, એમ કરી દો. રાજુના લેખ નાનિયાભાઈ સાથે લખાયેલા છે, માટે એમના નામની ચડેલી પીઠી એમને જ ઉતરાવો. નાતનો દંડ થશે એ ભરશે એનો ધણી. લક્ષ્મી હેડીને ચાંદલો કરવા આવતી હોય તો કપાળ ધોવા ન જવાય. છેલ્લું વાક્ય એણે રાજુને કહ્યું. ચાંદલો કરવા તો આવી છે ભાભી, પણ શાનો છે એ જાણો છો? રાજુ સસ

ત્યાં વગર છૂટકો જ ન હતો. સાનો તે કંકુનો, મેસનો, મેસનો અને મેસ્ક, મેસે મેસનો, મેસે કલેડાની પાછી, રાજુએ કડવાશથી કહ્યું. આગળ પાછળનો વિચાર કરશો તો ખબર પડશે. ને કહી દઉં છું ભાભી, તો તમારા ભલા, ભાભી તો તમારા ભલામાં રાજી છે. માએ તો મકાઈમાંથી કાઢીને કોદરામાં નાખ્યા, પણ હું તમને કોદરામાંથી ઘઉંમાં નાખું છું હો. આ મારી બુન તમે સાંભળો, ખરી વાત છે બુન. માએ તાપસી પૂરી. રાજુ આ લોકોને કેવી રીતે સમજાવે, છતાંય કહ્યું, ને શોક્યનો સાલ એ શોક્ય તો બહુ કરશે તો નાનીઓ પિયરની વાટ આપી દેશે. સી વાત કરો છો, આ 8 વર્ષથી એકદમ તો એ પિયર ગઈ નથી, ને ઢોર છે કે ગાલામાં નાખીને મેલી આવશે. ઝઘડો કેટલે પહોંચે છે અને શું લોકો રાજુને મનાવશે નાનિયાને જવા, જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હશે, ભાભીને આશા બંધાઈ. હું પેલા આવે છે એમના સારું ખાવાનું કરું, ત્યાં સુધી મા દીકરી બે ગણતર ગણો. રાજુ તો ભડકી જ ઉઠી. ખાવાનું કરવું એટલે કંસાર કરવો, ને કરવો ખવડાવો એટલે નાનાનું ઘર માંડવાની વાત ઉપર સીલ મારવું. અરે લોકોનો વિચાર તો અત્યારે જ વણસવાનો હતો. ને ભડકી ઉઠીને પૂછ્યું, શું કરો છો? પરોણા સારું ખાવા લાવું વળી. કેસરે હળવું હાસ્ય કર્યું. ભોજાઈ એકલી જ ધારી બેસે તો એની આગળ મા ભાઈનું કશું જ નહીં ચાલે. અને એ છેડાઈ પડી. હેડો હેડો ખાવા કરવાવાળા, તમે મને વેચવા બેઠા છો એમ? મારો દન ઉઠ્યો કે કુવાસીને વેચીશ? ને વેચીશ તો એ તમારા ભાઈના ઘરના લાભમાં. ત્યારે તો એમ જ કરો ને ભાભી, પેલા કાસમ ઘાંચીને ત્યાં જ મને વળાવો ને, એટલે ભવની ભીડ ભાગી જાય. એમ કહી રાજુના આંખમાં ભવના ઉઝાળા ઉઠ્યા. રાજુના શબ્દો કરતા એની આંખમાં રહેલા એ હાસ્ય કેસરને ડરાવી પ્રયત્ન

આમ શું બોલો છો રાજુબુન? તો સાંભળો, ત્યારે મારા ભાઈનું ઘર ભેળાઈ જાય ને મારી માને કાલ ભૂખે મારી નાખતા અને આજ મારી નાખો, પણ હું તમારી વાત નથી માનવાની. હા હે રાજુબુન, તમારા ઉપર તો હું ભરોસાથી વચન આપી બેઠી, એ તમે જાણો છો, એમ કહી રાજુ ઊભી થઈ. માં ઉઠે ભાભીને ચેતવી દીધી. ને તું એ માં, જો મારા આગળ આવી વાત કરી છે તો

જ આપી દઉં છું, કહી રાજુ આગળ વધી. ભાભી દબે પાછળ પાછળ બરાડતી, રાજુ બોલ, સાંભળો તો ખરા. રાજુ બાણા વચ્ચે ઊભી થઈ અને શંકરદાને કહ્યું. શું કહ્યું હશે રાજુએ? શું જવાબ આપશે રાજુ આ બધાને? જાણીશું આ નાનકડા ગામમાં. તમે ક્યાંય જતા નથી, જોડાયેલા રહો રેડિયો પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

રાજુએ કહ્યું, કેમ આવે છો શંકર કાકા? શંકર કાકા તો બિચારા આ સહસા સવાલ સાંભળીને ભડકી ઉઠ્યા. એમ કે બોન રાજુના સવાલ અને અવાજ કરતા એની ટટ્ટાર દેહલતાએ શંકરદાને વધારે ગભરાવ્યા. અમે તો અમથા જાણી છે એટલે, પણ કાસમ સિપાઈ બચ્ચો હતો. તું જાણે છે તોય અમને સવાલ પૂછે છે બેટા? અમે તો તારા લાભ માટે, તમારી તો મને ખબર જ નથી, રાજુ વચ્ચે બોલી. શંકરદા એક પરા લાભમાં હતા, પણ આજે એ રાજુએ એક જોરથી શ્વાસ લીધો. શંકરદાએ વળી સીધો સવાલ કર્યો, સાચું કહેજો શંકર કાકા, મુખી સાથેનું એ વખતનું વેર વટાડવા માટે આવે છો ને? ક્ષણિક થંભી અને આગળ ચલાવી, હું તો તમારા આગળ છોરું, પણ કેવું પડે કે ઘડીમાં આ ઢાળે ને ઘડીમાં પેલે એ મનખાના લેખ ન ગણાય ને મુખી સાથેના વેર તો મારે સા વેર છે બુન, પણ મિંકુ આમાં તુંય સુખી થાય ને નાનીઓય સુધરે તો સુધારો ને. રાજુ વગર આપણી નાતમાં બીજી છોડ્યો નથી ને, હવે તો પેથા પટેલની દીકરીએ મોર માંડીને ઉભા છેડાની મેટીએ મટાડી છે. હું એ કાંઈ મેળીની નથી માનતી, પણ એટલું તો વિચારતા હશો જે માણસે અમારું ભાન આવતા રાજુએ શબ્દ સુધાર્યો, મારું જીવતર બગાડી આલી છે એને જ ઘેર. અને સ્વગત બોલતી એમ બોલી, ને ડંક જીવતર લગી હું ભૂલવાની નથી. શંકરતાએ જવાબ આપવાની સૂઝ ન પડતા લોચાવાળો, પણ તારું તો તને પરણાવી ત્યાંનું જ પંચે નક્કી કરેલું કે ઘર માંડશે તો ઠીક, અને નહીં માંડે તો ઘરને મૂર્તિઓ ના જ જોઈને જતું રહેવું. એમાં તને રાજુ વચ્ચે બોલી, જ્યાં જઈશ ત્યાં મજૂરી જ કૂટવાની છે શંકર કાકા, ને પેટ તો ઘઉંથી ભરાય ને કોદરાથી ભરાય, માટે મારી ફિકર કરશો જ નહીં. ડોસીને જાણી મળવા આવ્યા હોત તો મળીને હેડ્યા જાઓ. છેલ્લા શબ્દ પૂરા થતાં રાજુ પીઠ ફેરવી ગઈ. કાસમ ગાંચી બોલ્યો, પણ છોડી સાંભળ તો ખરી, બાપડા નાનિયાનું બબ્બે વાર નાક લીધા જેવું થાય અમારે એને સો જવાબ આપો. સો તે કહી દેજો. બહાર ડોકાતા રાજુએ કહ્યું, કહી દેજો કે રાજુ કહે છે કે પેલી 8 વર્ષ પરની પીઠી ન ઉતરી હોય તો કુએ જ ઘસીને ઉતરી જશે, ને નાક હોય તો કંઈકે કોકે ગઈકાલે દિવાળીના દને જ ભાગ્યું છે ને, આટલું કહેજો જાઓ. રાજુના જવાબનો નાનીઓ શું જવાબ આપશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અંદર ફરી ભોજાઈને સંભળાવી દીધું, તમારે મને આજની રાત રહેવા દેવી હોય તો રહેવા દો, નકર ગામમાં કોકના ઘેર જઈને રહી જઈશ. તે પડ્યા રહો બા, આખો જન્મ પડ્યા રહો, મારા બાનું શું ખાવા માંગો છો? કહી ભોજાઈ છણકા સાથે રસોડામાં બેઠી. મારે પણ રાજુએ ગળાગળ સંભળાવી દીધું. એકમાંથી બે ભાવ કરાવ્યા તે, હવે આ ત્રીજા ભાવની વાત કરે છે? માં પણ દીકરી આગળ શું બોલે? રુદન ભરે આ રીસમાં બોલાયેલા રાજુના શબ્દો તો શંકરદા અને કાસમદાએ તો સાંભળ્યા અને એ ઉઠીને ચાલતા થયા. શંકરદા તો નાના સમાચાર પહોંચાડવા ન ગયા, સીધું ઘર સંભાળ્યું. કાસમનો વિચાર ન હતો પણ કોઈકે તો સમાચાર આપવા, નહીં તો નાનું હમણાં આવે અને હમણાં આવે કરતો રાતભર વાટ જોયા કરે. પણ નાનાની લાય કરતાં એ કાસમને પોતાની લાયમાં વધારે પડ્યો હતો, પસ્તાઈ રહ્યો હતો. એ છોડી એ ખાસડા માર્યા એ જ લાગના છીએ. તે દન અમે જ કાળુના વડસાળમાં હતા અને આજે અમે પાછા નાનિયાના વડસાળ. મુખીને ડોસીએ જરાક પાપડિયા કર્યા એટલામાં ખરા ખોટાનું આગળ પાછળનું ભૂલી ગયા. પણ આ છોડી કહેતી હતી એમ મન મનેખમાં લેખા ન ગણા ને કાસમ જાણે પ્રયાસચિત ન કરતો હોય તેમ રાહ જોતા નાના રણછોડને ડોસીને સમાચાર આપી સંભળાવી ગયા. કાંઈ નહીં ભાઈ, તમારા તકદીરમાં છોડી છે જ નહીં, એનો બારોબાર રૂપિયો આપો તો એ. આગળ શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને આજે મારે વાત કરવી છે મેન્ટલ હેલ્થ વિશે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અવેરનેસ ટોક. હવે એમાં શું આવે, જેમ કે પ્રશ્ન થાય કે હવે એમાં શું શું આવે, તો આપણે શું વિચારીએ છીએ, આપણે શું અનુભવ કરીએ છીએ, આપણને કેવા અનુભવ થાય છે, આપણું વર્તન કેવું છે, આ બધું જ અફેક્ટ કરે છે આપણા જીવનને. છતાં બી હાલ આજકાલ આપણે જાણીએ છીએ કે ઘણા લોકો એવા છે કે જે તણાવગ્રસ્ત છે. ચાલો હું તમને એક મસ્ત મજાની વાર્તા કહું. હવે એક વ્યક્તિ છે જેનું નામ છે અજય. હવે એની જીવનની પદ્ધતિ એટલે કે ફક્ત પાર્ટી કરવું, એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ, ફક્ત ત્યાં સુધી એનું સીમિત હતું. પરંતુ જ્યારે એને ખબર પડી કે એના આંતરિક સંઘર્ષો, એનું ટેન્શન, એ બધું એનામાંથી ક્યારે બહાર નથી આવી શકતું, બધું કરે છે પણ ક્યાંક ને ક્યાંક અધુરાશમાં એ છૂટી જાય છે, ત્યારે એને એક નરેશભાઈ કરીને એક મિત્ર મળે છે. નરેશભાઈ એને સમજાવે છે કે ભાઈ, જીવન તો આવું હોય, દુનિયા ખૂબ મોટી છે, આ ફક્ત પાર્ટી કે તારા એન્ટરટેનમેન્ટના નેટફ્લિક્સ કે બધું એમાં નથી. તું જે ટેન્શનોથી, જે દુઃખથી તું જે પીડાઈ રહ્યો છે, એ કદાચ એને દૂર કરવાના રસ્તા અલગ છે. જેમ કે પ્રશ્ન થાય કે કોઈ કામની અંદર એટલું ડૂબી જવું કે તમને તમારા ટેન્શન બી યાદ ના આવે, અથવા કોઈ કાર્યમાં એટલું વ્યસ્ત થઈ જવું કે ટેન્શન માટે તમને સમય જ ના મળે. નાની મોટી સલાહો સાથે નરેશભાઈએ અજયને એટલો તો કેપેબલ કરી જ દીધો કે હવે અજય ખુદ એવા લોકોને જીવનની પદ્ધતિ શીખવાડી રહ્યો છે કે જે લોકો આ માનસિક તણાવની અંદરથી પસાર થઈ રહ્યા છે, મુશ્કેલીમાં છે, એમને એમાં મદદ કરવા માંડ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે આપણે વાત કરવાના છીએ વિચારો. તો આજે આપણે વાત કરવાના છીએ ગગલો અને ગગલેની. હવે એક વાર, ગગલો અને ગગલી માનસરોવર તળાવ જોડે શાંતિથી બેઠ્યા, મસ્ત પવન આવી રહ્યો હતો, ને ગગાને પ્રશ્ન થયો કે ગગી, આ જીવન વિશે તે ક્યારેય વિચાર કરેલો છે? ગગીએ કહ્યું કે જીવન વિશે તો હંમેશા, ક્યારેક ક્યારેક તો રેગ્યુલર, દરરોજ મને વિચાર આવતા રહે છે કે આ જીવન શું છે, જીવનના ધ્યેય શું છે. ત્યારે ગગાએ કીધું કે તો પછી જીવનનો મતલબ શું થાય? ગગલીએ ખૂબ મસ્ત મજાનો જવાબ આપ્યો. જવાબ આપીને એને કહ્યું કે દરેક વ્યક્તિ માટે જીવન ના અલગ અલગ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, પરંતુ મારા માટે એટલો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મારા જીવનથી કોઈકના જીવનમાં કોઈક પોઝિટિવ ચેન્જ આવે, કોઈક પોઝિટિવ એનર્જી મળી શકે. બસ એ જ આપણું જીવન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. હવે એક દિવસ ગગો અને ગગલી ડાળવાસના બજારમાં ખરીદી કરવા ગયેલા. એટલે સ્વાભાવિક રીતે બજારની અંદર એક નાનું બાળક બી હશે, એની મમ્મી બી હશે. એટલે મમ્મીએ બાળકને કંઈક વસ્તુ આપી, ચોકલેટ જેવું સમજી લો. હવે આ ચોકલેટ જોઈને બાળક હસ્યું અને આ જ વખતે ગગાની નજરે બાળક પર પડી. એટની બાળકની ક્યુટનેસ જોઈને ગગો હસી પડ્યો. હસતા હસતા એને ફરીથી એક વિચાર આવ્યો, એક પ્રશ્ન સૂજ્યો અને એ જ પ્રશ્ન એણે ગગલીને પૂછ્યો કે આ ખુશી કે આપણે જેને હેપીનેસ કહીએ એની પાછળની ફિલોસોફી શું છે? ગગલી હસી અને પછી બોલી કે મારા માટે હેપીનેસ એટલે કે ક્ષણ ક્ષણ જીવવું. તો ગગાએ ફરીથી પૂછ્યું કે આ પ્રશ્ન ક્ષણ ક્ષણ જીવવું બરાબર છે, પણ કેવી રીતે જીવવું, એના માટે કોઈ આઈડિયા? ત્યારે ગગલીએ ફરીથી જવાબ આપતા કહ્યું કે મનથી સ્વાભાવિક રીતે સહજ રીતે વાસ્તવમાં રહેવું એ મારા માટે ક્ષણ ક્ષણ જીવવું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું ફરીથી આવી કંઈક મસ્ત મજાની વાત સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, યુ આર લિસનિંગ મી કવન, અને આપણે બધા સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 FM. હવે એકવાર ગગુ અને ગગલી, આપણા પાલનપુરથી સૌથી નજીકમાંનું નજીક હિલ સ્ટેશન એટલે કયું પ્રશ્ન થાય તો એ છે માઉન્ટ આબુ. માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર જ્યારે મસ્ત મજાનો આનંદ આપતો પવન આવતો હોય અને દૂરથી આપણને એવું લાગે કે આપણે જાણે વાદળા ઉપર છીએ, અને પવન એ વાદળા એ એક મસ્ત મજાની ઠંડક આપણને અનુભવ કરતી હોય, અને ત્યારે બસ આવા જ વખતે ગગાને એક પ્રશ્ન થાય. પ્રશ્ન પૂછે છે કે ગગી, આપણે ક્યારે આપણા ભવિષ્ય ઉપર, આપણા ભવિષ્ય ઉપર એટલે કે આપણી ડેસ્ટિની ઉપર ક્યારે આપણે કંટ્રોલ કરી શકીએ, કે આપણે ક્યાં જવાના છીએ? ગગી ત્યારે થોડું વિચારે છે, વિચાર કરીને પછી મસ્ત મજાનો જવાબ આપે છે. ગગીએ કહ્યું કે જીવનની ખરી મજા ક્યારેક જીવનના ફ્લોને સમજવામાં છે. જેમ નદીનું વહેણ હોય ને, એને રોકવા કરતાં નદીને વહેવા દેવી, એમાં પણ મજા છે. એ મજા જીવન છે. જીવનના ફ્લોને સમજી, એને સ્વીકારી અને એ ફ્લોને અનુભવ કરવામાં એટલી મજા છે જેટલું ભવિષ્યને બાંધવામાં મજા નથી. એટલે કે આ એક પ્રકારનું બેલેન્સ છે તમારા કર્મો અને તમારી સ્વીકાર કરવાની ક્રિયાનો. યુ આર લિસનિંગ મી ઓન રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું થોડીક જ વારમાં એક મસ્ત મજાના ગીત પછી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કેમ છો મારા મિત્રો? તો આપણે એક વાત કરીએ, ગગો અને ગગી જે આપણા આપણી વાર્તાના આપણી વાતના જે મુખ્ય કેરેક્ટર છે એ બાલારામના વન વિસ્તારમાં ફરવા નીકળ્યા, રસ્તો પસાર કરી રહ્યા હતા. રસ્તો પસાર કરતા હોઈએ, બાલારામનું જંગલ હોય એટલે આપણને કલ્પના થાય કે મસ્ત મજાનું વાતાવરણ હોય, હરિયાળી હોય. અને ત્યાં ગગાને અચાનક એક પ્રશ્ન થયો, એક કાંટાને જોઈને. ગગી, તું સત્ય વિશે શું જાણે છે? ગગીએ કહ્યું કે સત્ય એટલે સંપૂર્ણ જાણકારી. ક્યારેક એ સત્ય અપૂર્ણ હોઈ શકે અથવા તમારી માન્યતાથી બી આગળ એ વિસ્તરાયેલું હોઈ શકે. તમે એને નથી જોઈ શકતા, પરંતુ એટલું વિસ્તરાયેલું છે એ સત્ય છે. અને ક્યારેક તમે જાણો છો એ અસત્ય છે, છતાં એ તમારા માટે તો સત્ય હોઈ શકે છે. જો તમારે ખરું સત્ય જાણવું હોય તો ગગીએ એક વસ્તુ એડ કરીને કીધી કે સત્ય જાણવા માટે સૌથી પહેલા અને આવશ્યક વસ્તુ જે જરૂરી છે એ છે તમારી સજાગતા, તમારી જાગૃતિ અને સજાગતા. એના માટે કે તમે દુનિયાને સમજવામાં મદદ કરી શકો, કારણ કે દુનિયાને ખરેખરમાં તો તમારે સમજવાની છે. એનું સત્ય શું છે તમારે જાણવાનું છે. આવા જ એક સત્ય સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું એક નવા મસ્ત મજાના ગીત સાથે. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આપણો ગગો અને ગગી છે ને, આમ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરની રીતે એમને ફરવું, ખાવું, પીવું, વાતો કરવી ખૂબ ગમે. એટલે એક દિવસ એ લોકો પાલનપુરની ફેમસમાં ફેમસ પાણીપુરી ખાતા હતા. પાણીપુરીનો સ્વાદ માણતા માણતા ગગાને એક ભૂતકાળનો સ્વાદ યાદ

0: એ જગ્યાએ એણે જે વસ્તુ ખાધી હતી એ સ્વાદ એ હજી સુધી ભૂલી નથી શક્યો. અને આ જ મંથન સાથે એને એક પ્રશ્ન થયો, એને ગગીને પૂછ્યો કે ગગી, જો તમને તમારા ભૂતકાળની અંદર જવાનો મોકો મળે તો તમને મજા આવે? અને મજા આવે તો શું કરવું અને તમને કેવો અનુભવ થાય? ત્યારે ગગીએ ખૂબ સહજ રીતે સરળ જવાબ આપ્યો, ક્યારેક જતું કરવું એ બી જરૂરી છે. ભૂતકાળમાં જઈને કંઈ બદલાવ કરવો એ મારી ઈચ્છા નથી, પરંતુ એ ભૂતકાળને જતો કરવો એનાથી એક ફાયદો થશે જે તમને ગ્રોથ આપી શકશે, જે તમારા જીવનની ખૂબ એસેન્શિયલ જરૂરિયાત છે, એ છે જતું કરવું. યુ આર લિસનિંગ મી ઓન 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. ફરીથી મળીશું એક નવા ગીત પછી, ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા

0: એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: માર્કેટમાં ફરવા ગયા. માર્કેટમાં ફરતા ફરતા જે આપણા ગગાને પ્રશ્ન થાય એ જ, કે જો આટલી બધી ચોઈસ હોય તો આપણને ખુશી મળવાની, હેપીનેસ ફીલ કરવાની સંભાવના વધી જાય. ત્યારે ગગલી ફરીથી અને વિચાર કરીને જવાબ આપે છે કે હકીકતમાં એવું નથી. જેટલી ચોઈસ વધે, એટલા વિચારો વધે, એટલું ડિસ્ટ્રેક્શન વધે, અને એના સાથે સાથે એટલું ડિસસેટિસ્ફેક્શન વધે. જો તમે કોઈ કપડાની દુકાનમાં ગયા હોય અને તમને એક કપડું ગમ્યું, બીજું કપડું ગમ્યું, અને ત્યારે તમારે બંને વચ્ચે ચોઈસ કરવાની આવશે ને, ત્યારે તમને થશે કે ના, કંઈક છૂટી ગયું. એટલે આ વાતનો અર્થ માત્ર એટલો છે કે જેટલું છે એને આનંદની રીતે, એને ખુશી અનુભવ કરવાની રીતે, કેવી રીતે જીવવું, કેવી રીતે એને માણવું, એ બધું છે હકીકતમાં તમારે જેની જરૂરિયાત છે એના ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो, अने सांभरता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા 70s ના હીરાનું તે કયું ફેમસ

મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણે લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું સુધા મૂર્તિની નવલકથા ડોલર વહુના અંશોને, જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. સુંદર મજાની આ નવલકથા અને સામાજિક કાર્યકર્તાની સાથે શૈક્ષણિક રીતે સમાજને સુશિક્ષિત કરવાના પ્રયાસ

ઓછો કરનાર આ સુધામૂર્તિ કે જેઓ બિઝનેસમેન માટેના પ્રણેતા પણ ખરા અને સ્ત્રી સશક્તિકરણ ચળવળના કેટલાક અંગોમાંના મુખ્ય અંગ પણ ખરા. તેમને લખેલી આ સુંદર મજાની ડોલર વહુ નવલકથા. અંતે આપણે ગયા એપિસોડમાં એ ઘર કોનું હતું અને મીનુ કેવી રીતે સુંદર મજાનું ગીત ગાતી હતી આ બધી જ વાતોને વાગોળી હતી. અને એ ઘરના લગભગ બધા જ લોકો મીનાક્ષી ઉપર હુકમ ચલાવતા હતા. તેને આખો વખત કંઈક ને કંઈક કામ ચીંધ્યા કરતા. વળી રમાકાકી એ તો ખૂબ જ ચીડિયા અને સતત બડબડાટ કરનાર વ્યક્તિ હતા. છતાં ભીમા કાકાને મીનાક્ષી વહાલી તો હતી. રાત્રે એક વાંસનો ખાટલો ઢાળીને આંબાના ઝાડ નીચેથી ગોઠવાતા અને પછી તે મીનાક્ષીને હાથ મારતા, મીનુ અહીં આવ ને મારી પાસે બેસ બેટા, કોઈક વાર તો બીજાને થોડું કામ કરવા દે. તું જો મારે માટે પેલું હરિદાસનું ભજન ગાઈશ? પહેલે માળે જ રહેતો શ્યામ દરરોજ સવારે પણ ભીમા કાકા માટે દૈવી સુરે મીનાક્ષી ગાતી તે ભજનોને સાંભળીને ઉઠી જતો. સુંદર મજાની સવારની અને ભીમા કાકા વચ્ચે મીનાક્ષી એટલે મીનુ સાથેના આ સંબંધની વાત પણ અદ્ભુત છે. વાતને આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભીમા કાકા એક વાચાળ ડોસા હતા, તેથી શ્યામ માટે આ બધી માહિતી તેમની પાસેથી મેળવી લેવી બહુ સરળ હતી. આમ તો તેણે શ્યામ સાથે કદી સીધી વાત કરી નહોતી, પણ તેની પાસે સમય જ ક્યાં હતો? વળી તે કોઈ અજાણ્યા યુવાન આદમી સાથે વાત પણ કઈ રીતે કરી શકે? તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એ આર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. વલસાડ કોલેજમાં મીનાક્ષી બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે હિન્દુસ્તાની સંગીતનો મુખ્ય વિષય રાખ્યો હતો. પોતાની કોલેજનું તેણે ઘણી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઘણા ઇનામો પણ મેળવ્યા હતા. તેનો લગ્ન માટેનો કોઈ વિચાર નહોતો. મુખ્ય કારણ એ હતું કે કુટુંબમાં તે માટે પૂરતા ધનનો અભાવ હતો. કદાચ એ બીએ પૂરું કરી લે અને જો તેને સરકારી નોકરી મળી જાય તો તે કદાચ લગ્નનો વિચાર પણ કરે, પણ એ વાત માટે ઓછામાં ઓછા 2 વર્ષ તો નીકળી જાય. મીનાક્ષીને કરવાના ઘણા બધા કામોમાં એક હતું આમલીને અગાશીમાં તડકે સૂકવવાનું. એક મોટી તપેલીમાં તે આમલી ભરીને અગાશીમાં જે ભાગમાં તડકો આવતો હતો ત્યાં આવી. આ ભાગ શ્યામના ઓરડાની પાસે જ હતો. જમીન પર ચટાઈ પાથરીને તેણે શ્યામને પૂછ્યું, હું આમલી અહીં સૂકવવા મૂકું તો તમને કંઈ વાંધો નથી ને? આ પહેલી વાર તેણે એટલે કે મીનુએ શ્યામ સાથે વાત કરી. ઓક્ટોમ્બરની ગરમીવાળી બપોરનો સમય હતો. આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. વસંતના સમયમાં હતા તેટલા મોટા પ્રમાણમાં ફૂલો દેખાતા ન હતા, છતાંય બકુલના વૃક્ષ પર ખાસ્સા પ્રમાણમાં ફૂલો હજી તાજા હતા. લેખિકાએ સુંદર વાતાવરણની વચ્ચે પણ ફૂલોની ગરિમાને સચવાઈને એના મહત્વની સાથે એ સુંદર મજાનો શૃંગાર રસ અહીં સર્જ્યો છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હું અહીંયા અગાસીમાં ફૂલોને સૂકવું તો તમને કંઈ વાંધો તો નથી ને? શ્યામે મોટેથી હસીને કહ્યું, હા તમે તેમ જરૂર કરો, છેવટે તો આમલી પણ તમારી છે અને આ અગાશી પણ. પહેલી વખતની આ મૂલ્યવાન વાતચીતનો દોર વધુ લંબાવવા માટે હવે શું બોલવું તે માટે તેણે ખૂબ વિચાર કર્યો. થોડું અચકાઈ અને પછી તેણે કહ્યું, તમે ખૂબ સરસ ગાવ છો. આભાર, મીનુએ શરમાઈને કહ્યું. રેડિયો ઉપર નથી ગાતા? ઓહ, હવે તો હું ઘણા સમયથી રેડિયો ઉપર પણ ગાઉં છું. શું તમે મારો અવાજ એમાં નથી સાંભળ્યો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વૌ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને તમારા સુધી લઈને આવે છે આરજે યાર. શ્યામને પોતાની ઘણી બેવકૂફી સમજાઈ. ઓ સોરી, ધીમે ધીમે બોલ્યો, મને તો આ વાતની કશી ખબર જ નહીં. હવે પછી જ્યારે મારો કાર્યક્રમ રેડિયો વલસાડ પર આવવાનો હશે હું તમને ચોક્કસ જણાવીશ. તો હવે તમે સહેજ પેલી બાજુ ખસશો? હું હવે જઈ શકું? શ્યામે બીજી તરફ છલાંગ જ મારી અને મીનાક્ષીને દાદરો ઉતરતા તાકી રહ્યો. અઠવાડિયાઓ વહી ગયા. શ્યામને હવે વલસાડનો અને દેસાઈ કુટુંબનો વધુ સારી રીતે પરિચય થઈ ગયો. કેટલીક વાર તેઓ તેને જમવાનું આમંત્રણ પણ આપતા. આવે પ્રસંગે પણ મીનાક્ષી ખાસ કશું બોલતી નહીં, પણ તેનું મૈત્રીપૂર્ણ અને મીઠું સ્મિત એક દીવાદાંડીના પ્રકાશની જેમ તેના ચહેરા પર રમ્યા કરતું હતું. જીવનમાં નવા સંબંધો માટેના શબ્દોનો એકદમ વાતચીતનો દોર એ લાંબો હોવો જરૂરી નથી, ટૂંકા પણ મધુરા શબ્દોની આપ લે સમય સાથે થોડુંક તમને

આગળ વધવાની તક આપે છે. તો આ જ વાતને આગળ વધારીશું 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક વખત પોતાની બેંકમાંથી ક્રિકેટ મેચ રમતી વખતે શ્યામને થોડી ઈજા થઈ. એક ઝડપી દડાએ લાગેલો એની કોણી ઉપરનો પ્રહાર અને તેને સાંધામાંથી એને ખેડવી નાખી. ડૉક્ટરે તેનો હાથ પ્લાસ્ટરમાં બાંધ્યો અને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે તદ્દન આરામ કરવાની સલાહ આપી. શ્યામે વિચાર્યું, શું એક અઠવાડિયા માટે હું અમદાવાદ જઈ આવું કે પછી અહીં કિશનને ત્યાં રહેવા જતો રહું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત ડોલર વહુ નવલકથાના આરજે એઆરના અવાજમાં અંશોને. તે મીનાક્ષીને પોતાની આ મૂંઝવણ વિશે કહેવાની લાલચ ટાળી ન શક્યો. જ્યારે ભીમા કાકાએ આ અંગે સાંભળ્યું ત્યારે તરત તેમણે શ્યામનો ઉધડો લીધો. થોડા અમથા આરામ માટે તારે શા માટે અમદાવાદ ઘરે ભાગી જવું છે? હે ભાઈ, અહીં તારી કાળજી લે તેવા ઘણા માણસો છે. જમવા ખાવાની ચિંતા તો કરતો જ નહીં, એ બધું હું સંભાળી લઈશ. ભીમા કાકા કેવળ શિષ્ટાચારની રૂએ વાત નહોતા કરતા. તેમણે એ કામ કરી બતાવ્યું. મોટે અવાજે તેમણે કહ્યું, મીનાક્ષી, હવે તારા માથે શ્યામની જવાબદારી છે. શું સમજી? એને રોટલીઓ ન ખવડાવતી, તેને ફક્ત દાળ અને ભાત આપજે. ભલે તેને તું કોફી પાય, પણ ચા તો પીવડાવીશ જ નહીં. હા, મીનાક્ષી માટે આ એક વધારાની જવાબદારી હતી, પરંતુ શ્યામ તેને કદી દુઃખી, રોતી કે ગુસ્સે થયેલી જોઈ નહોતી. શક્ય છે કે તે બકુલ અને પારિજાતના વૃક્ષોને પાણી પાતા પાતા આંસુ સારી લેતી હોય. કોણ જાણે, ઘરના તો કોઈને તેના દુઃખ વિશે કશી જાણ જ ન હતી. જ્યારે આ છોકરી લગ્ન કરીને ઘરથી દૂર જતી રહેશે ત્યારે જ આ બધાએ તેની સેવાઓની સાચી કિંમત સમજવી પડશે અને સમજાશે. શ્યામે દુઃખી મને વિચાર કર્યો. તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર અને આ જ વાતનું અનુસંધાન હું કહીશ તમને આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તેજ વખતે મીનાક્ષી, એટલે કે જ્યારે શ્યામની જવાબદારી એના ઉપર સોંપવામાં આવી ત્યારે તે કોફીનો કપ લઈને હાજર થઈ. તે જે કંઈ વિચારતો હતો તે બધું જ તો ક્ષણભરમાં એ ભૂલી ગયો. એક બપોરે શ્યામને છોકરીઓના ખીલાટ હસવાનો અવાજ સંભળાયા. આંબાના ઝાડ નીચે ચટાઈ પાથરીને મીનાક્ષી અને તેની સખીઓ વાતચીત કરી રહી હતી. તેનો વિષય હતો દિવાળીમાં કઈ સાડી ખરીદીશું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. શ્યામને આ બધા રંગો વિશેની તો ખબર ન હતી, પણ વાતમાં રસ પડ્યો. મને ફાલસા રંગની સાડી ખૂબ ગમે છે, મેં મારા કાકાને કહ્યું છે કે આ વખતે મને તે જ રંગની સાડી ખરીદી આપે, મીનાક્ષીએ બધાને કહ્યું. તે રાત્રે તેણે ભીમા કાકાને પોતાના ઘરની સ્ત્રીઓ માટે લાવેલી સાડીઓ વિશે વાત કરતા પણ સાંભળ્યા. મીનુ, તારા માટે ફાલસા રંગની સાડી મને મળી જ નહીં, તારા માટે ભૂરા રંગની સાડી લેશું હો ને? ચિંતા ન કરો કાકા, મને ભૂરો રંગ પણ ગમે છે, મીનુએ શાંતિથી જવાબ આપતા કહ્યું. શ્યામ આ જવાબ સાંભળીને છક થઈ ગયો. તેને પોતાની બહેન સુરભિ પણ તેના જેવડી જ હશે એવો અનુભવ થયો. છેલ્લે જ્યારે તે અમદાવાદ હતો ત્યારે તે સુરભિની પાછળ આખું બજાર ઘસડાયો હતો, કેમ કે તેને ગુલાબી બોર્ડરવાળી ભૂરા રંગની જ સાડી જોઈતી હતી. એક ઘેરા ભૂરા રંગની સાડી જેને ગુલાબી કોર હોય. જ્યારે તેને આવી સાડી છેવટે જડી નહીં તો શું તેણે તે પછીની પસંદગી સ્વીકારી ખરી? કોઈ સવાલ જ ન હતો. તેણે તો બીજા દિવસે શ્યામને પણ ફરીથી બજારમાં ફેરવ્યો અને છેવટે એવી પસંદની સાડી બમણા ભાવે પણ લીધી, ત્યારે છૂટકો કર્યો. શ્યામે તેને કહેવું હતું કે આ રંગ તો સાવ ખરાબ છે, તારી ઘેરી ત્વચા સાથે મેળ બેસે તેવો આ રંગ નથી. પણ તે કંઈ બોલ્યો નહીં અને તે હજી પણ પોતાની લાગણી કે વિચારને છુપાવીને ખોટું બોલીને પણ શિષ્ટાચાર પાઠવવાનો પાઠ મેળવ્યો નહોતો. જેમ આ વલસાડના લોકો સાહજિક જ કરતા હતા, લગભગ બધા, મીનુ નહીં, કારણ કે તે અલગ હતી. તે નાસીપાસ થઈ પણ પોતાના સંયોગો જોઈ સમજી તેણે નિરાશાને છુપાવી દીધી હતી. જીવનમાં ઘણી બધી વખતે ઘણા માણસોની જવાબદારીઓ એમના જીવનમાં ખુશીઓ ઉપર કેટલાક પ્રતિબંધિત વિસ્તારો અને સીમાંકન બનાવી દે છે. આવું જ કંઈક અહીંયા હતું. વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનુ પોતાની ફાલસા રંગની સાડી ન મળવાની વાતથી નાસીપાસ થઈ, પણ પોતાના સંજોગો અને એને સમજીને એણે નિરાશાને છુપાવી દીધી હતી. સુરભીને તો એક પ્રેમાળ ભાઈનો સાથ હતો જે તેના ઉપર ઘણા પૈસા ખર્ચવા રાજી હતો. તેના માતા પિતા પણ તેને વહાલ કરતા હતા. મીનાક્ષી પાસે એવું કોઈ ન હતું. આ વાત તે સારી પેઠે સમજતી હતી. એથી જ એણે પોતાના કોડને સ્મિત વડે ઢાંકી દીધા. કેવળ શ્યામને જે વાતનો જાણે અહેસાસ થયો હતો કે તેના સ્મિતની પાછળ સંતોષ નહીં બલકે દુઃખ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ સમુદાયિક રેડિયો સ્ટેશન, અને તેના ઉપર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષામાં ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં. બીજે દિવસે તો શ્યામે પૂછી જ લીધું, મીનાક્ષી, ફાલસાનો રંગ એટલે શું? શું તે લીલો કે તેની જાય ધરાવતો હોય કે પછી ભૂરો? જુઓ ને, સહેજ જાંબુના રંગનો, તે ફાલસાનો રંગ. પણ તમે કેમ પૂછો છો? ઓહ, એ તો અમસ્તુ જ, શ્યામે ખભા હલાવ્યા. જેણે પોતાનો હાથ ભાગ્યો ત્યારે આટલી કાળજી કરી હતી તેને માટે જો શ્યામ એક ફાલસા રંગની સાડી લઈ આવે તો કંઈ વધુ પડતું કર્યું એમ ન ગણાય. સાધારણ બાબત કે ક્રિયાને પણ સમાજ તો શંકા અને કુશંકાની નજરે જોવાનું છે, અને એ ટેવાયેલો છે સમાજ. એથી એણે કશું ન કરવું તે જ સૌથી યોગ્ય છે એમ વિચારી લીધું. કેટલીક વાર કિશન તેને મળવા આવતો ત્યારે તેને ચીડવી લેતો, કેમ રે શ્યામ, તને તો વલસાડ ગમી ગયું છે ને? શું કોઈ ખીચડી તો નથી પકવી રહ્યા ને ભાઈ? સહેજે નહીં, શ્યામ ચીડાઈને કહેતો. પણ તારી જેમ મને છે ને આ ગામ હવે જરા ગમવા તો માંડ્યું છે. કરું જીવનને કેટલાક એવા પળ અને સંજોગો હોય કે જ્યાં આપણે ગયા હોઈએ અથવા એ પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે આપણને એ અપ્રિય હોય અથવા ન ગમતી સિચ્યુએશન હોય, પરંતુ સમય જાય અને એની સાથે તમે જોડાઓ ત્યારે એ તમારા હૃદય સાથે નજીકથી જોડાઈ જાય. આવું જ કંઈક શ્યામ સાથે થઈ રહ્યું હતું. વાતને આગળ વધારીશ આ ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ, તને તો વલસાડ ગમી ગયું છે ને? શું એવું તો નથી ને કે કોઈ ખીચડી પકવી રહ્યા છો ભાઈ? સહેજે નહીં, શ્યામે ચીડાઈને કહ્યું, પણ તારી જેમ મને હવે ગામ પણ થોડુંક પણ વધારે ધીમે ધીમે ગમવા લાગ્યું છે. એટલું જ, દેસાઈના ઘરમાં કોઈ વિશેષ તો ગમતું નથી ને? તે મીનાક્ષીને ગાતા સાંભળી કે નહીં ભઈલા? તને તેની શી ખબર? લો કરલો બાત, આખું વલસાડ ગામ જાણે છે. તે તો રેડિયો કલાકાર છે ભાઈ. થોડા સમય પછી કિશને તેને ફરી પૂછ્યું, તને ખાતરી છે ને કે બીજું કંઈ નથી? હે શ્યામ? ના ભાઈ ના, પણ તને આટલો બધો કેમ રસ છે? કંઈ ખાસ કારણ તો નથી, એ તો એમ છે કે મારી માએ મારું સગ પણ એક અમદાવાદની છોકરી સાથે કરી નાખ્યું છે, એટલે હું તો તારો વિચાર કરતો હતો. બે મિત્રો વચ્ચેની આ ગપશપ હતી, ને ધીમે ધીમે વાત કળવવા, વાતને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરતો હતો કે શ્યામના મનમાં આ સુંદર અવાજવાળીને એકદમ એવું તો ન કહી શકાય કે અત્યંત રૂપાળી, પણ કદકાઠીમાં અને હૃદયને મનમોહી લે તેવી આ સુંદર મજાની મીનું એ કદાચ શ્યામને ગમી તો નથી ગઈ ને. પણ વાત શું થાય છે, આ બધી જ વાતો આગળ ક્યાં પહોંચે છે એ નવલકથામાં નિરૂપવામાં આવી છે, અને એ સાંભળવા તમારે મને આવતા એપિસોડમાં ફરી મળવાનું છે 90.4 મેગાહર્ટઝ પર. અને તમારા અભિપ્રાય આ અંશો, આ નવલકથાઓ, આ ગુજરાતી ભાષાનું સાહિત્ય તમારા સુધી પહોંચાડીએ છીએ એ કેવું લાગે છે એ વાત તમારે અમને

લેવાની છે. 95 12 99 66 88 પર આ વોટ્સએપ નંબર છે, અને આ સાથે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને કોઈ પણ ફેસબુક કે ઈમેલના આવા માધ્યમ થકી પણ તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે ટેક્સ્ટ મેસેજીસથી તમારી વાતો પહોંચાડી આપો. અમે એને યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. ફરી મળીશું આવતા એપિસોડમાં સુધામૂર્તિની આ નવલકથા ડોલર વહુના આગળના અંશો માણવા માટે. ત્યાં સુધી અલવિદા દોસ્તો. અભી

पक्का पालनपुरी नी ओळख એટલે ટ્યુન રહે મસ્ત રહે સાંભળતું રહે ઓન્લી ઓન 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.